નમસ્કાર, સુપ્રભાત. આકાશવાણી છે અને આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM પર. આજે તારીખ 11 મે 2026 અને સોમવાર, વિક્રમ સંવત 2082 અને વૈશાખ વદ 9. અત્યારે સવારના 5:57 અને 41 સેકન્ડ્સ થઈ છે અને અમારી આ પ્રાતઃકાલીન પ્રસારણ સભામાં તમારું સૌ શ્રોતા મિત્રોનું આ મંગળ સુરાવલી સાથે હાર્દિક સ્વાગત કરે છે તમારી રેડિયો હમસફર નેહા. આજનો સુવિચાર: સંકટ સમયે હિંમત રાખવી

શ્રોતા મિત્રો, 6 વાગી રહ્યા છે તો થોડી જ પળોમાં આપ સાંભળશો હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદનવાર. સો સ્ટે ટ્યુન્ડ.

0: हम हैं राही प्यार के इस कार्यक्रम के बाकी गाने एक अंतराल के बाद।
1: आकाशवाणी समाचार संस्कृति भूंडिया वांचे छे। सौप्रथम मुख्य समाचार। प्रधानमंत्री नरेन्द्र મોદી આજે ગુજરાતમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે સોમનાથ અમૃત પર્વ 2026માં ભાગ લેશે। તામિલનાડુમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોવાળી વિધાનસભાનું પહેલું સત્ર આજથી શરૂ થશે। પશ્ચિમ બંગાળમાં મંત્રીઓને ખાતા ફાળવાશે। ભારત વૈશ્વિક સ્તરે સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં ત્રીજા ક્રમે। ગુજરાતના ગાંધીનગરમાં આજથી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026 શરૂ થશે। અને આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ મુંબઈ ઇન્ડિયન્સને 2 વિકેટથી હરાવ્યું। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત સ્થિત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ નિમિત્તે સોમનાથ અમૃત પર્વ 2026માં ભાગ લેશે। શ્રી મોદી ભગવાન સોમનાથને પ્રાર્થના કરશે, કુંભ અભિષેક વિધિ કરશે અને બાદમાં જાહેરસભાને સંબોધિત કરશે। એક રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે। આ અંગે સાંભળીએ એક અહેવાલ।
2: प्रधानमंत्री नरेंद्र मोदी हवाई मार्ग से जामनगर से सोमनाथ पहुंचेंगे। हेलीपैड पर उतरने के बाद वे वीर हमीर जी गोहिल सर्कल तक रोड शो के दौरान जनता का अभिवादन स्वीकार करेंगे। इसके बाद प्रधानमंत्री सरदार वल्लभ भाई पटेल की प्रतिमा पर पुष्पांजलि अर्पित करेंगे, जिन्होंने सोमनाथ मंदिर के पुनर्निर्माण का सपना देखा था। श्री मोदी मंदिर में विशेष पूजा अर्चना करेंगे तथा मंदिर के शिखर पर कुंभाभिषेक और ध्वजारोहण भी करेंगे। इस अवसर पर भारतीय वायुसेना की सूर्य किरण एरोबेटिक टीम सोमनाथ के आकाश में रोमांचक एयर शो प्रस्तुत करेंगी। पूजा के बाद प्रधानमंत्री जनसभा को भी संबोधित करेंगे। वे एक विशेष स्मारक डाक टिकट और 75 रुपए का विशेष स्मारक सिक्का भी जारी करेंगे। मयूर सोलंगी, आकाशवाणी समाचार, सोमनाथ।
1: ત્યારબાદ શ્રી મોદી વડોદરા જશે, ત્યાં તેઓ સાંજે સરદાર ધામ છાત્રાલયનું ઉદઘાટન કરશે। આ પ્રોજેક્ટમાં 1000 છોકરાઓ અને 1000 છોકરીઓ માટે છાત્રાલય, સેન્ટ્રલ ડાઇનિંગ હોલ, લાયબ્રેરી અને ઓડિટોરિયમ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે। શ્રી મોદી સરદાર ધામ સંકુલમાં સ્વાગત ક્ષેત્ર, નાગરિક સુવિધાઓ, ડાઇનિંગ ક્ષેત્ર અને ઇ લાયબ્રેરી સહિત વિવિધ સુવિધાઓની પણ મુલાકાત લેશે। પ્રધાનમંત્રી સભાને સંબોધિત પણ કરશે। તામિલનાડુમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથેની વિધાનસભાનું પહેલું સત્ર આજથી શરૂ થશે। પ્રોટેમ સ્પીકર MV કરુપૈયા નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે। તમામ સભ્યોના શપથ લીધા બાદ સ્પીકરની પસંદગી કરવામાં આવશે। તમિલગા વેત્રી કઝગમ TVKના વડા સી જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની નવી સરકારે આ મહિનાની 13મી તારીખ પહેલા પોતાની બહુમતી સાબિત કરવી પડશે। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી આજે નબન્નામાં રાજ્ય સચિવાલય ખાતે મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરશે। શનિવારે બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી સાથે પદ અને ગુપ્તતાના શપથ લેનારા 5 મંત્રીઓમાં વિભાગોની ફાળવણી કરાશે। નવા મંત્રીમંડળના ભાજપના ચૂંટણી વચનો પર ચર્ચા થવાની ધારણા છે। નવા ચૂંટાયેલા ધારાસભ્યો પણ બેઠકમાં હાજરી આપે તેવી અપેક્ષા છે। આજે સવારે 11 વાગ્યે મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે। ત્યારબાદ મંત્રીમંડળની બેઠક યોજાશે। પશ્ચિમ બંગાળ વિધાનસભાના નવા ચૂંટાયેલા ધારાસભ્યો 8 અઠવાડિયે શપથ લેશે। ભાજપના વરિષ્ઠ નેતા તાપસ રોય કાર્યકારી અધ્યક્ષ તરીકે પણ શપથ લેવડાવશે। સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં ભારત વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમે છે। મોર્ગન સ્ટેનલીના નવા અહેવાલ મુજબ ભારતનું નવીનીકરણીય ઉર્જા સંક્રમણ બાહ્ય નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે, પરંતુ તેની સફળતા દેશ સ્થાનિક સ્તરે સોલાર સેલ, વેફર અને પોલિસિલિકોન જેવા મુખ્ય ઘટકોના ઉત્પાદન કેટલી ઝડપથી કરે છે તેના ઉપર નિર્ભર રહેશે। નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયના આંકડા અનુસાર સ્થાનિક સૌર મોડ્યુલ ક્ષમતા

0: 2024માં 38 ગીગાવોટથી વધીને 2025માં 74 ગીગાવોટ થવાનો અંદાજ છે. સૌર શેલ ક્ષમતા પણ 9 ગીગાવોટથી વધીને 25 ગીગાવોટ થવાનો અંદાજ છે. જોકે અહેવાલ એ પણ દર્શાવે છે કે ભારત મુખ્ય ઘટકો માટે આયાત પર ભારે નિર્ભર છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે દેશના અત્યંત સમૃદ્ધ યુરેનિયમ સુધી પહોંચવાનો પ્રયાસ કરનાર કોઈપણ ઈરાનીને અમેરિકા નિશાન બનાવશે. તેમણે ઉમેર્યું કે પરમાણુ સામગ્રી અમેરિકન સૈન્ય દ્વારા સતત દેખરેખ હેઠળ છે. ઈરાન પર 10 અઠવાડિયાના યુએસ ઇઝરાયલ યુદ્ધને સમાપ્ત કરવા માટે યુદ્ધ વિરામ વાટાઘાટોમાં વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે ઈરાનનું અત્યંત સમૃદ્ધ યુરેનિયમ મુખ્ય અવરોધોમાંનું એક છે. અમેરિકા ઇચ્છે છે કે ઈરાન યુરેનિયમને દેશની બહાર સ્થાનાંતરિત કરે અને તેનો પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે બંધ કરે, પરંતુ તેહરાને ભારપૂર્વક જણાવ્યું છે કે તે ઘરેલું સંવર્ધન કાર્યક્રમનો પોતાનો અધિકાર છોડશે નહીં. એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026 આજથી ગુજરાતના ગાંધીનગરમાં શરૂ થઈ રહી છે. આ ચેમ્પિયનશીપ 17 મેના રોજ પૂર્ણ થશે. આ સ્પર્ધા 44 વર્ષ પછી ભારતમાં યોજાઈ રહી છે. 28 દેશોના લગભગ 180 ખેલાડીઓ તેમાં ભાગ લેશે. ભારત, ચીન અને શ્રીલંકા 16-16 વેઇટલિફ્ટર્સ સાથે ભાગ લઈ રહ્યા છે, જ્યારે ચાઇનીઝ તાઇપેમાં 15 સ્પર્ધકો છે. ભારતીય ટીમનું નેતૃત્વ બિંધ્યા રાણી દેવી અને અજિત નારાયણ કરશે. મીરાબાઈ ચાનુ ઇજાને કારણે આ ચેમ્પિયનશીપમાં ભાગ લેશે નહીં. સાંભળીએ એક અહેવાલ.
1: આ ચેમ્પિયનશીપ એશિયન દેશો અને રાષ્ટ્રમંડળમાંથી ટોચની પ્રતિભાઓને એક સાથે લાવશે. એટલું જ નહીં, તે રાષ્ટ્રમંડળ રમત ગ્લાસગો માટે ક્વોલિફાયર ઇવેન્ટ પણ હોવાથી તે ભારતની આગામી પેઢીના લિફ્ટર્સને વિશ્વમંચ પર શ્રેષ્ઠતા માટે લક્ષ્ય રાખવા પ્રેરણા આપશે. આ ઉપરાંત એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન એક્ઝિક્યુટિવ બોર્ડ અને વાર્ષિક પરિષદની બેઠકો પણ આવતીકાલે અમદાવાદમાં યોજાશે. પ્રવેશ અડિયેજા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને મારા એક હેન્ડલ @news_abid ફોલો કરશો. ઉત્તરાખંડ વહીવટીતંત્રએ રાજ્યમાં પ્રતિકૂળ હવામાનની સ્થિતિ વચ્ચે ચારધામ યાત્રા કરી રહેલા યાત્રાળુઓ અને પ્રવાસીઓને સાવચેતી રાખવા અને સલામતીના પગલાંનું પાલન કરવાની અપીલ કરી છે. સાંભળીએ એક અહેવાલ.
2: मौसम विभाग ने उत्तराखंड के विभिन्न भागों, विशेष रूप से पर्वतीय क्षेत्रों में कल और बुधवार को खराब मौसम और बारिश का ऑरेंज अलर्ट जारी किया है. गढ़वाल मंडल के आयुक्त विनय शंकर पांडे ने श्रद्धालुओं और पर्यटकों से यात्रा के दौरान मौसम के बारे में ताजा जानकारी रखने और सावधानी के साथ यात्रा कार्यक्रम तैयार करने का आग्रह किया है. यात्रियों से राज्य में खराब मौसम को देखते हुए 12 और 13 मई को यात्रा कार्यक्रम तैयार करते समय अधिक सजग रहने की अपील की गई है. सभी संबंधित सरकारी विभागों को यात्रियों के लिए आवश्यक व्यवस्था सुनिश्चित करने के निर्देश जारी किए गए हैं. समाचार कक्ष से मैं SB त्रिपाठी.
0: આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ મુંબઈ ઇન્ડિયન્સને 2 વિકેટથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઇન્ડિયન્સે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 166 રન બનાવ્યા. મુંબઈ તરફથી તિલક વર્માએ 42 બોલમાં 57 રન બનાવ્યા. બેંગલુરુ માટે ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી હતી. જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ 8 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કર્યું. ભુવનેશ્વર કુમારને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા. આજે આઈપીએલ ક્રિકેટમાં પંજાબ કિંગ્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ચીનના સુઝોમાં AFC Under-17 મહિલા એશિયન કપ ફૂટબોલ મેચના ક્વાર્ટર ફાઇનલમાં આજે ભારતનો મુકાબલો યજમાન ચીન સામે થશે. આ મેચ જીતીને ભારતીય ટીમ ફિફા Under-17 મહિલા વિશ્વકપ માટે ક્વોલિફાય થશે. મહિલા ફૂટબોલમાં ફિફા વિશ્વકપ માટે આ ભારતનું પ્રથમ ક્વોલિફિકેશન હશે. હવામાન વિભાગે આજે ગુજરાત અને રાજસ્થાનમાં ગરમી રહેવાની આગાહી કરી છે. કોંકણ અને ગોવાના કેટલાક ભાગોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે આસામ, મેઘાલય, કેરળ, માહે, તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના કેટલાક ભાગોમાં ભારે વરસાદની પણ આગાહી કરી છે. આજે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, દિલ્હી, હરિયાણા, ચંદીગઢ અને પંજાબમાં વીજળી પડવાની શક્યતા છે. બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ અને પૂર્વોત્તર રાજ્યોના કેટલાક ભાગોમાં પણ આવું જ હવામાન રહેવાની આગાહી છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ આજે ગ્વાલિયર ચંબલ ક્ષેત્રના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં 2 ચિત્તાઓને જંગલમાં છોડશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર 2022માં નામિબિયાથી લાવવામાં આવેલા 8 ચિત્તાઓને કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં છોડીને પ્રોજેક્ટ ચિત્તા શરૂ કર્યો હતો. આસામના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ રાજ્યમાં નવી સરકાર બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના હિમંતા બિસ્વા શર્માને આમંત્રણ આપ્યું છે. આસામમાં આ સતત 3જી એનડીએ સરકાર હશે. એનડીએ વિધાનસભા પક્ષના નેતા તરીકે સર્વાનુમતે ચૂંટાયા બાદ શ્રી હિમંતા અન્ય ગઠબંધન નેતાઓ સાથે લોકભવનમાં રાજ્યપાલને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.

0: ના મોટા ભાગના અખબારો પેટ્રોલ ડીઝલ બચાવવા પ્રધાનમંત્રીએ કરેલી અપીલ અંગેના સમાચારને હેડલાઇન બનાવી છે. સંદેશ લખે છે, પેટ્રોલ ડીઝલ ગેસનો સંયમથી ઉપયોગ કરો મોદી. દિવ્ય ભાસ્કર લખે છે, મોદીની અપીલ, એક વર્ષ સુધી સોનું ન ખરીદો, અહીં ખનિજ તેલના કૂવા નથી, પેટ્રોલ ડીઝલ બચાવો. નવગુજરાત સમયે પ્રધાનમંત્રીની અપીલને ટાંકીને લખે છે, કોરોના કાળની જેમ વર્ક ફ્રોમ હોમ શરૂ કરો, વિદેશ પ્રવાસ ટાળો.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે સોમનાથ અમૃત પર્વ 2026માં ભાગ લેશે. તમિલનાડુમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોવાળી વિધાનસભાનું પહેલું સત્ર આજથી શરૂ થશે. પશ્ચિમ બંગાળમાં મંત્રીઓને ખાતા ફાળવાશે. ભારત વૈશ્વિક સ્તરે સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં ત્રીજા ક્રમે. ગુજરાતના ગાંધીનગરમાં આજથી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026 શરૂ થશે. અને આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ મુંબઈ ઇન્ડિયન્સને 2 વિકેટથી હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: Fantastic fun for family.
1: 101.1 MHz આકાશવાણી છે અને તમે સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM પર. સવારના 8:30 થઈ છે. સમય છે ઝરોખામાં. આજે અમારા દિનભર પ્રસારિત થનારા કેટલાક મુખ્ય કાર્યક્રમો વિશે જાણી લેવાનું.

અત્યારે ઝરોખા અને પ્રાદેશિક સમાચાર બાદ માણી શકશો કાર્યક્રમ ચિત્રલોક. સવારે 9:30 રજૂ થશે આજ કે ફનકાર, જે કેન્દ્રિત રહેશે સદાશિવ અમરાપુરકર પર. સવારે 9:55 સાંભળશો પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા, જ્યારે 10:15 માણશો તમારો મનપસંદ ફોન ઇન ફરમાઈશી પ્રોગ્રામ હેલો સુરત એફએમ સ્પીકિંગ, જે આજે લઈને આવશે વિશાખા મોરે. 11:00 માણશો ઇન્ફોટેનમેન્ટ પ્રોગ્રામ સુરતી સિઝલર, જ્યારે બપોરે 12:05 સજાવીશું યાદો કી મહેફિલ. બપોરે 1:00 માણી શકશો કાર્યક્રમ સુરીલા સફર, જ્યારે બપોરે 2:00 માણી શકશો કાર્યક્રમ ત્રિવેણી.

0: બપોરે બે વાગ્યાને 35 મિનિટથી માણી શકશો કાર્યક્રમ સદાબહાર નગમે, જ્યારે બપોરે 3 વાગ્યાનો સમય છે સખી સહેલી કાર્યક્રમનો. બપોરે 4 વાગ્યે સાંભળશો સેહતનામા કાર્યક્રમમાં થેલેસેમિયા કી બીમારી ઓર ઉપચાર વિષય પર વાતચીત. જ્યારે સાંજે 5 વાગ્યાથી છાયાગીત કાર્યક્રમનું પુનઃપ્રસારણ માણી શકશો. ત્યારબાદ સાંજે 5 વાગ્યાને 30 મિનિટથી તરાને નયે પુરાને કાર્યક્રમ માણી શકશો. અને સાંજે 6 વાગે હિન્દી સમાચાર બાદ સાંજે 6 વાગ્યાને 5 મિનિટથી રજૂ કરીશું કાર્યક્રમ ગુજરા હુઆ જમાના. જ્યારે સાંજે 7 વાગ્યાથી માણી શકશો કાર્યક્રમ જયમાલા. સાંજે 7 વાગ્યાને 45 મિનિટે આજે માણશો સ્મૃતિઓ કે સ્વર કાર્યક્રમ. જ્યારે રાત્રે 8 કલાકે હવામહેલમાં માણશો નાટિકા આંગન મેં સ્વર્ગ, જેના લેખિકા અને નિર્દેશિકા છે દુર્ગા મહેરોત્રા. રાત્રે 8 વાગ્યાને 15 મિનિટથી માણી શકશો કાર્યક્રમ ચિત્રલોક. જ્યારે રાત્રે 9 વાગ્યાને 30 મિનિટે રજૂ થશે કાર્યક્રમ આજ કે ફનકાર, જે કેન્દ્રિત રહેશે સદાશિવ અમરાપુરકર પર. રાત્રે 10 વાગ્યાથી માણી શકશો કાર્યક્રમ છાયાગીત. જ્યારે રાત્રે 10 વાગ્યાને 30 મિનિટથી માણી શકશો કાર્યક્રમ ઢલતી જાહેરાત. અને રાત્રે 11 કલાકથી માણી શકશો કાર્યક્રમ રંગ તરંગ. તો મિત્રો, આ હતા આજે અમારા દિનભર પ્રસારિત થનારા કેટલાક મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા.
1: દેવાદિદેવ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ, ભારતની અજે સભ્યતાનું પ્રતીક. 1000 વર્ષોના વિનાશકારી પ્રહારો છતાં સોમનાથ આજે આપણા આત્મસન્માન અને સાહસની જીવંત પ્રેરણા બનીને અડીખમ ઊભું છે. 75 વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર પટેલે સંકલ્પ લીધો સોમનાથના નવનિર્માણનો, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે. આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ. 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ.
2: થઈ ગઈ વ્યવસ્થા.
3: શેની?
2: ગુડીની ફીસ ની.
3: દેખાડ.
2: 20,000 ની લોન તરત.
3: ખબર છે કોણ આપી રહ્યું છે, વ્યાજ કેટલું છે? લોન નિયંત્રિત સંસ્થાઓ પાસેથી જ લો, એટલું જ ઉધાર જેટલી જરૂરત, તે પણ તપાસીને. થઈ ગઈ વ્યવસ્થા. પગાર એડવાન્સમાં મોકલ્યો છે.
4: આરબીઆઈ કહે છે,
5: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
0: આ આકાશવાણી છે અને તમે સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM પર. અને હવે અમારા અમદાવાદ કેન્દ્ર પરથી

0: આકાશવાણી અમદાવાદ વડોદરા નમસ્કાર. પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આજે સોમનાથ અમૃત પર્વની ઉજવણી. સોમનાથમાં પ્રથમવાર કુંભાભિષેક અને સૂર્યકિરણ એર શો યોજાશે. જામનગરમાં મોડી રાત્રે પહોંચેલા પ્રધાનમંત્રીનું ભવ્ય અભિવાદન કરાયું. પ્રધાનમંત્રીએ કહ્યું, સોમનાથની સહિયારી વિરાસતનું આપણને ગૌરવ. વડોદરામાં આજે સાંજે સરદાર ધામનું પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ થશે. પંચમહાલમાં એક જ દિવસમાં અકસ્માતની અલગ અલગ ઘટનાઓમાં 4ના મોત અને આજથી ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપનો આરંભ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આજે સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે સોમનાથ અમૃત પર્વ 2026ની ભવ્ય ઉજવણી થશે. આ પ્રસંગે શ્રી મોદી સોમનાથ મહાદેવનું પૂજન અને કુંભાભિષેક કરશે. ત્યારબાદ જનસભાને સંબોધિત કરશે. દરમિયાન એક રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. સાંભળીએ એક અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવાઈ માર્ગે જામનગરથી સોમનાથ પહોંચ્યા બાદ વીર હમીરજી ગોહિલ સર્કલ સુધી રોડ શોમાં જનતાનું અભિવાદન ઝીલશે. ત્યારબાદ પ્રધાનમંત્રી સોમનાથ મંદિર પુનર્નિર્માણના સ્વપ્નદ્રષ્ટા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. શ્રી મોદી સોમનાથ મહાદેવની વિશેષ પૂજા કરશે અને મંદિરના શિખર પર કુંભાભિષેક તેમજ ધ્વજારોહણ પણ કરાવશે. આ અવસરે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા સોમનાથના આકાશમાં દિલધડક એર શો યોજાશે. પૂજા અર્ચના બાદ પ્રધાનમંત્રી જનસભાને પણ સંબોધિત કરશે. પીએમ મોદી વિશેષ સ્મારક ટપાલ ટિકિટ તેમજ 75 રૂપિયાનો વિશેષ સ્મારક સિક્કો પણ બહાર પાડશે. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, સોમનાથ.
0: પ્રધાનમંત્રી ઐતિહાસિક સોમનાથ મંદિરના પુનઃનિર્માણની યશોગાથાને અંકિત કરતું પ્રદર્શન નિહાળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યની 2 દિવસની મુલાકાતે ગઈકાલે રાત્રે જામનગર પહોંચ્યા, જ્યાં પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. તેમણે લાલ બંગલો સર્કલ ખાતેથી વિશાળ જનસભાને સંબોધન કર્યું. આજે યોજાનારા સોમનાથ અમૃત પર્વ અંગે બોલતા તેમણે આપણી સહિયારી વિરાસત પર ગર્વ વ્યક્ત કર્યો.
2: આજથી 75 વર્ષ પહેલા સરદાર સાહેબે જે સપનું જોયું, જે સંકલ્પ કર્યો હતો, આજથી 75 વર્ષ પહેલા સોમનાથ મંદિરમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. ડોક્ટર રાજેન્દ્ર બાબુ આવ્યા હતા, દેશની જડોને જાણતા હતા અને એટલા માટે રાજેન્દ્ર બાબુએ કોઈની પણ વાત માન્યા વગર સોમનાથ પધાર્યા હતા. 75 વર્ષ થઈ રહ્યા છે. એ ગૌરવ ભરી પળને ફરી એક વાર એ વિરાસતનું સન્માન કરવા માટે સોમનાથમાં ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે અને દેશભરના લોકોને આપણી આ વિરાસત માટે ગૌરવ થાય.
0: પ્રધાનમંત્રી રાજ્યની અવિરત પ્રગતિનો ઉલ્લેખ કરતા સૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાત લીડ કરી રહ્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વિજયને ગુજરાત સહિત દેશની જનતાએ વધાવ્યો હોવાનું જણાવ્યું.
2: સાથીઓ, ચૂંટણીઓ તો કેટલીય લડ્યા અને કેટલીય ચૂંટણીઓ જીત્યા, જય પરાજય તો ચાલ્યા કરતો હોય, પણ પહેલી વાર હું જોયું છે કે બંગાળની ચૂંટણીઓ સમગ્ર દેશમાં જાણે દૂર દૂર હજારો માઇલ દૂર બેઠેલા વ્યક્તિને પણ બંગાળમાં પરિવર્તન આવ્યું એટલે હાશકારો થયો. એટલે પીડા કેટલી ભયંકર થઈ હશે ત્યાંના લોકોને કે જેનો હાશકારો ગુજરાતનો માનવી અનુભવે, આનાથી મોટું બીજું શું હોઈ શકે. અને આ દેશના સામર્થ્યના દર્શન થાય છે કે પીડા બંગાળને થતી હોય અને દર્દ ગુજરાતીને થતું હોય.
0: શ્રી મોદીએ શહેરમાં રોડ શો કર્યો હતો. તેમણે રોડ શો દરમિયાન જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈને લોકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સોમનાથ અમૃત પર્વ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના આંગણે પધારનાર છે, ત્યારે તેમના પરંપરાગત સ્વાગતની તૈયારીના ભાગરૂપે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રધાનમંત્રીના રોડ શો, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ, મંદિરના શણગાર અને અન્ય વિશિષ્ટ કાર્યક્રમ સહિત રૂટનું પગપાળા નિરીક્ષણ કરીને કાર્યક્રમોની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી. આકાશવાણીના સંપાદક સહાયક મયુર સોલંકી સાથેની વાતચીતમાં તેમણે આ અંગે વધુ માહિતી આપી.
3: સોમનાથ અમૃત મહોત્સવના આ પાવન અવસરે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સોમનાથ ખાતે પધારી રહ્યા છે. સોમનાથ ભક્તો દ્વારા એમનું ભવ્ય સ્વાગત કરવાની તૈયારીઓ કરી છે. સાથે સાથે આદરણીય મોદીજી રોડ શો પછી મંદિર ખાતે પધારશે.

0: મંદિરે ભગવાન સોમનાથજીના દર્શન પૂજા અર્ચના કરશે અને પછી સોમનાથ અમૃત મહોત્સવની સભામાં ભાગ લેશે.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે વડોદરામાં રાજ્યના ત્રીજા સરદારધામનું લોકાર્પણ કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વાઘોડિયા ચોકડી ખાતે પ્રથમ તબક્કામાં અંદાજે 150 કરોડના ખર્ચે સરદારધામનું નિર્માણ કરાયું છે. આ ભવનના કાર્યરત થવાથી 2000થી વધુ વિદ્યાર્થીઓને અદ્યતન નિવાસી સુવિધા મળશે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પાટીદાર રત્ન એવોર્ડથી નવાજવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. પંચમહાલ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન અકસ્માતોની હારમાળામાં 4ના મોત થયા છે. ગોધરા અમદાવાદ હાઇવે પર વાવડી ખુર્દ નજીક બેફામ કારે બાઇકને ટક્કર મારતા 3 મિત્રોના કરુણ મોત નિપજ્યા છે. ફરાર કાર ચાલકને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. અન્ય એક ઘટનામાં ગોધરા તાલુકાના કોટડા બીજ પાસે અજાણ્યા વાહનની ટક્કરે એક યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. આ ઉપરાંત દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર કાલોલ નજીક સુરતના પટેલ પરિવારની કાર બ્રિજ પરથી નદીમાં ખાબકી હતી. સદનસીબે નદીમાં પાણી ન હોવાથી પરિવારનો ચમત્કારિક બચાવ થયો હતો. ભારતની વૈજ્ઞાનિક સિદ્ધિઓ, નવીન સંશોધન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આત્મનિર્ભરતાના પ્રતીક સમાન રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની આજે ઉજવણી કરાશે. 11 મે 1998 રોજ રાજસ્થાનના પોખરણ ખાતે કરાયેલા સફર પરમાણુ પરીક્ષણના સન્માનમાં આ દિવસ ઉજવવામાં આવે છે. ટેકનોલોજી દિવસ નિમિત્તે અમદાવાદ ખાતે સાયન્સ સિટીમાં અનેક નવા આકર્ષણ અને અત્યાધુનિક સુવિધાઓનો ઉમેરો થવા જઈ રહ્યો છે. સાયન્સ સિટીમાં નવા પ્રોજેક્ટ્સ અને ગેલેરીઓનું લોકાર્પણ થઈ રહ્યું છે, જે ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવા સંશોધકો માટે પ્રેરણારૂપ બનશે. હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં હીટવેવની આગાહી કરી છે. આ દરમિયાન મહત્તમ તાપમાન 41-45 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગની યાદી મુજબ બનાસકાંઠા, પાટણ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ગીર સોમનાથ તથા કચ્છમાં આજે હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજથી એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપનો પ્રારંભ થશે. ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન દ્વારા યોજાનારી આ સ્પર્ધામાં 31 દેશના અંદાજે 200 રમતવીર ભાગ લેશે. સાંભળીએ એક અહેવાલ.
2: આ ચેમ્પિયનશીપ એશિયન દેશો અને રાષ્ટ્રમંડળમાંથી ટોચની પ્રતિભાઓને એક સાથે લાવશે. એટલું જ નહીં, તે રાષ્ટ્રમંડળ રમત ગ્લાસગો માટે ક્વોલિફાયર ઇવેન્ટ પણ હોવાથી તે ભારતની આગામી પેઢીના લિફ્ટર્સને વિશ્વમંચ પર શ્રેષ્ઠતા માટે લક્ષ્ય રાખવા પ્રેરણા આપશે. આ ઉપરાંત એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન એક્ઝિક્યુટિવ બોર્ડ અને વાર્ષિક પરિષદની બેઠકો પણ આવતીકાલે અમદાવાદમાં યોજાશે. પ્રવેશ અડિયેજા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
1: આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ મુંબઈ ઇન્ડિયન્સને 2 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઇન્ડિયન્સે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 166 રન બનાવ્યા. અન્ય એક મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 5 વિકેટથી હરાવ્યું. આજે આઈપીએલમાં પંજાબ કિંગ્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. પાલનપુરના યુવા ક્રિકેટર ઉર્વિલ પટેલે માત્ર 13 બોલમાં 1/2 સદી કરીને આઈપીએલના ઇતિહાસમાં સૌથી ઝડપી 1/2 સદી કરવાનો રેકોર્ડની બરાબરી કરી છે. ઉર્વિલ પટેલની આ ઐતિહાસિક ઇનિંગ્સ પાલનપુર સહિત સમગ્ર ગુજરાત માટે ગર્વ અને પ્રેરણાનું પ્રતીક બની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉર્વિલ પટેલને શુભકામનાઓ પાઠવી. ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયાકાંઠે દરોડા પાડી દમણથી બોટ મારફતે લાવવામાં આવેલો 22 લાખ કરતાં વધુની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 11 આરોપીઓના નામ ખુલ્યા છે અને તેઓ ફરાર છે. ડાંગના આહવામાં સિવિલ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક ડાયાલિસિસ કેન્દ્ર જિલ્લાના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. જિલ્લાના 311 ગામ સહિત નવસારી અને વલસાડ ઉપરાંત મહારાષ્ટ્રથી પણ દર્દીઓ આ ડાયાલિસિસ સેવાનો લાભ લઈ રહ્યા છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આજે સોમનાથ અમૃત પર્વની ઉજવણી. સોમનાથમાં પ્રથમવાર કુંભાભિષેક અને સૂર્યકિરણ એર શો યોજાશે. જામનગરમાં મોડી રાત્રે પહોંચેલા પ્રધાનમંત્રીનું ભવ્ય અભિવાદન કરાયું. પ્રધાનમંત્રીએ કહ્યું, સોમનાથની સહિયારી વિરાસતનું આપણને ગૌરવ. વડોદરામાં આજે સાંજે સરદારધામનું પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ થશે. પંચમહાલમાં એક જ દિવસમાં અકસ્માતની અલગ અલગ ઘટનાઓમાં 4ના મોત.

0: અને આજથી ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપનો આરંભ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આપ સાંભળી રહ્યા હતા આજે સવારે અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ. આ આકાશવાણી છે અને તમે સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM પર. અને હવે સાંભળીએ પ્રાયોજિત કાર્યક્રમ મદદ હમારી મંઝિલ આપકી.
2: પ્રસ્તુત છે અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી.

0: પવાર.
1: નમસ્કાર, આદાબ. હું છું તમારો દોસ્ત અનમોલ.
2: હું રોઝી. આજે આપણે આપણા કાર્યક્રમમાં હજના એ મુકામ પર પહોંચી ગયા છીએ જ્યાં સફર પોતાના ચરમ પર હોય છે. આ એ પડાવ છે જ્યાં ઇન્સાન માત્ર યાત્રી નથી રહેતો, પરંતુ એક બંદો બની જાય છે, જે પોતાના રબની સામે ઉભો હોય પોતાની પૂરી સચ્ચાઈ સાથે.
1: હા, મક્કાની પવિત્ર ધરતી જ્યાં દુનિયાભરમાંથી આવેલા લાખો મુસલમાન એક જ મકસદ લઈને ભેગા થાય છે, અલ્લાહની ઇબાદત અને હજની ફરજ અદાયગી. દોસ્તો, આજનો વિષય છે મક્કાથી અરાફાત સુધીની સફર. આ હજનો સૌથી અગત્યનો તબક્કો છે. અહીં જ તવાફ છે, સહી છે, મીના છે, અરાફાત છે, મુઝદલિફા છે અને જમરાત છે. આ ઇબાદતનો ઉત્કર્ષ છે, પરંતુ સાથે જ આ સબ્ર, અનુશાસન અને સુરક્ષાની સૌથી મોટી પરીક્ષા પણ છે.
3: તમામ હાજી ધ્યાન આપે, આપણે હવે અરાફાત તરફ રવાના થઈ રહ્યા છીએ. કૃપા કરીને પોતાના સમૂહ સાથે રહેજો.
4: હાજી સાહેબ, અરાફાતનો દિવસ આટલો મહત્વપૂર્ણ કેમ હોય છે?
5: બેટા, હજનો અસલ દિવસ આજ છે. જો કોઈ અરાફાત ન પહોંચ્યું તો તેની હજ પૂરી નથી થતી.
6: તો આજનો દિવસ સૌથી અગત્યનો છે?
5: હા, આજનો દિવસ દુઆ, તોબા અને રહેમતનો દિવસ છે.
6: મને તો બહુ ગભરામણ થઈ રહી છે. આ બધું કેવી રીતે થશે?
5: બેટા, ગભરાશો નહીં. હજની સફર સબ્ર અને નિયતની સફર છે. અલ્લાહ નિયત જુએ છે.
4: હું
7: બહુ મજબૂત રહીશ, પણ આ નજારો જોઈને દિલ ભરાઈ આવ્યું.
4: આ નબળાઈ નથી, આ મોહબ્બત છે.
2: સફા અને મરવા વચ્ચે સહી કરતી વખતે ઇન્સાન હઝરત હાજરાને યાદ કરે છે. તે દોડ માત્ર પાણીની શોધ નહોતી, પરંતુ ભરોસા અને સંઘર્ષની મિસાલ હતી. હજ દરમિયાન હવામાન ગરમ હોઈ શકે છે, તેથી વારંવાર એવું કહેવામાં આવે છે કે પાણી પીતા રહો, માથું ઢાંકીને રાખો અને આરામ પણ કરતા રહો.
1: મેડિકલ ટીમ અને સહાયતા કેન્દ્ર દરેક સમયે હાજર રહે છે, પરંતુ પોતાની સાવધાની એ સૌથી પહેલી સુરક્ષા છે.
8: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
2: મીનામાં હજારો

0: તંબુઓનું શહેર વસે છે. દરેક સમૂહનું પોતાનું નિર્ધારિત સ્થાન હોય છે.
1: અહીં સૌથી જરૂરી છે પોતાના ટેન્ટનો નંબર યાદ રાખવો, ઓળખ કાર્ડ સંભાળીને રાખવું અને સમૂહથી અલગ ન થવું. તમારો ટેન્ટ નંબર 27 છે, આ તમારું કાર્ડ, અને સંભાળીને રાખો.
2: અને જો હું રસ્તો ભૂલી જાઉં તો?
1: તમારું ઈ બ્રેસલેટ, સ્માર્ટ રિસ્ટ બેન્ડ અને ઓળખ કાર્ડ તમારી મદદ કરશે. ગભરાશો નહીં. અને આખરે કાફલો અરાફાતની ધરતી પર પહોંચે છે. આ એ જ જગ્યા છે જ્યાં ઇન્સાન અલ્લાહની સામે પોતાના ગુનાહોની માફી માંગે છે.
0: અરાફાતનો દિવસ હજનો સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. અહીં ઉભા રહીને ઇન્સાન પોતાના રબ સાથે સીધી વાત કરે છે. અહીં કોઈ અમીરી નથી, કોઈ ગરીબી નથી. બધા એક જેવા જ કપડામાં છે, એક સરખા હાથ ઉઠાવેલા.

0: यार अब मैं जे भूलो करी तेने माफ करी दे। मारा बाळको ने साचो रस्तो देखाड। मारा देश मा अमन अने तरक्की आप।
1: आयशा, जो केतला लोको हाथ उठावी ने दुआ करी रहया छे।
2: दिल चाहे छे बस रड़ता रहिए अने दुआ करता रहिए। रहमत अज तो अराफातनी असली रूह छे। इंसान पोताना रबनी सौथी नजीक होय छे।
1: या अल्लाह, जो मारा थी कोई पण भूल थई होय तो माफ करी देजो।
2: या रब, अमारा परिवार अने मारा भारत ने सलामत राखजो।
3: जुओ बेटा, हज आपणने एज शिखवे छे के इंसानियत, सब्र अने भाईचारो सौथी मोटी चीज छे।
4: मक्का थी अराफात सुधीनी आ सफर मात्र अंतरनी सफर नथी, पण दिलनी सफाई अने रूहनी ताजगीनी सफर छे। आ सफर आपणने याद अपावे छे कि दुनियामां इंसान भले गमे त्यानो होय, अल्लाहनी सामे बधा बराबर छे।
5: મુઝદલિફામાં રાત વિતાવવી અને પછી જમરાત તરફ આગળ વધવું એ ધૈર્ય અને અનુશાસન યાને કે શિસ્તની સૌથી મોટી પરીક્ષા છે।
4: નિર્ધારિત સમય પર જવું, ભીડમાં ધક્કો ન મારવો અને પ્રશાસનના નિર્દેશોનું પાલન કરવું અત્યંત આવશ્યક છે। કુરબાની માત્ર એક રસમ નથી, આ ત્યાગ અને સમર્પણનું પ્રતીક છે। આ આપણને શીખવે છે કે આપણે આપણા અંદરના અહંકાર અને સ્વાર્થની કુરબાની આપીએ।
5: જ્યારે તવાફ એ વિદાનો સમય આવે છે ત્યારે દિલ ભારી થઈ જાય છે। ઘણા લોકો કાબા તરફ જોઈને કહે છે, યા અલ્લાહ, જો જિંદગી રહી તો ફરી બોલાવજો।
0: હું અહીંથી જઈ રહ્યો છું, પણ મારું દિલ અહીં જ રહેશે।
6: લાગે છે જાણે પોતાને અહીં છોડી રહી છું।
7: આપણે ફરી આવીશું પોતાના અમન અને ચેનની ખુશખબરી લઈને।
0: હા, હું પણ ફરી આવવા માંગીશ, જો તમારી મરજી હશે તો। અહીં કોઈનું પણ એક વાર આવવાથી દિલ નથી ભરાતું।
6: ભારત સરકારે જે રીતે સહૂલિયતો આપી છે તેનાથી મનમાં અરમાન જાગ્યા છે કે આપણે ફરીથી અહીં આવી શકીએ છીએ।
7: હા આંટી, ફરી આપણે બધા મળીને એક વાર ફરી પોતાના વતન ભારત માટે, તેની તરક્કી માટે દુઆ માંગીશું। અમને ભરોસો છે અમારી દુઆ કબૂલ થશે, ભારત આવી જ રીતે આગળ વધતું રહેશે બધાને સાથે લઈને।
0: આમીન।
4: આજના આ વિસ્તૃત એપિસોડનો સંદેશ સાફ છે, હજ માત્ર રસમોનું નામ નથી, આ સબ્ર, અનુશાસન, સુરક્ષા અને ઇન્સાનિયતનો પાઠ છે। ભીડમાં ધૈર્ય, ગરમીમાં સાવધાની અને નિર્દેશોનું પાલન એ જ સાચી ઈબાદત છે।
5: આવતા એપિસોડમાં આપણે વાત કરીશું વાપસીની સફર અને હજ પછીના બદલાવની। ત્યાં સુધી અમને આપો ઇજાજત અને સાંભળતા રહો અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ
4: મદદ અમારી મંઝિલ તમારી।
5: નમસ્કાર, ખુદા હાફિઝ।

0: चित्रलोक कार्यक्रम में अब समय हो गया है एक ब्रेक का। ब्रेक के उस पार और भी गाने हैं जो आपको सुनवाना बाकी है, सुनते हैं कुछ देर बाद।
1: उनाळामां ज्यारे 40 नी उपर जाय पारो तो समझी लो के स्वास्थ्य माटे सावचेत थवानो छे वारो। जो तापमान मां सामान्य करता 5-7 डिग्री नो वधारो 2 के तेथी वधु दिवस सुधी न थाय तो आ स्थिति ने कहेवाय छे हीट वेव, एटले के लू। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે, જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો, ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો, મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો, આછા રંગના સુતરાઉ કપડાં પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો, છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો, ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો, પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત।
2: ઉફ, આ મે મહિનો અસહ્ય ગરમીનો મહિનો, એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો। અરે ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત। પ્રધાનમંત્રી સૂર્યઘર મુક્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઊર્જાનો મહિનો, તો આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડકનો મહિનો। આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4-5 વર્ષમાં વસૂલ, ઉપરાંત રૂપટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઊર્જાનો સ્ત્રોત પણ ખરો। તો સૌર ઊર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો। વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 1923 પર સંપર્ક કરો।

0: મિત્રો, આ હતો કાર્યક્રમ આજ કે ફનકાર, જે આજે કેન્દ્રિત હતો સદાશિવ અમરાપુરકર પર.
1: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી 101.1 MHz
0: આકાશવાણી છે અને તમે સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 FM. અને હવે સાંભળીએ પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા.
2: આ પ્રોગ્રામના પ્રાયોજક અનુરૂપ વિવાહ સંસ્થા.
3: નમસ્તે, અનુરૂપ વિવાહ સંસ્થા દ્વારા પ્રસ્તુત શોધ અનુરૂપ જોડેદારની આ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો એપિસોડ ખાસ છે કારણ કે વિશ્વાસ, પરંપરા અને સમય સાથે બદલાતા પ્રવાસનું સુંદર સંગમ એ

0: અનુરૂપ વિવાહ સંસ્થા એ આ વર્ષે 51 વર્ષ પૂર્ણ કર્યા છે. આજે અનુરૂપના મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર ગૌરી કાનેટકર આ પ્રવાસ વિશે વાત કરવા માટે આપણી સાથે છે. ગૌરીબેન નમસ્તે.
1: નમસ્તે, કેમ છો ગુજરાત?
0: આજે અનુરૂપ આટલા મોટા સ્વરૂપમાં આપણી સમક્ષ છે, પણ આ પ્રવાસની શરૂઆત જ્યાંથી થઈ તે યાદો તરફ પાછા વળીને જુઓ છો તો ખરેખર શું ચિત્ર ઊભું થાય છે?
1: સાચું કહું તો મને ખૂબ સંતોષ થાય છે. 1975માં મારા સાસુજી અંજલિબેન કાનેટકરે અનુરૂપ સ્થાપિત કર્યું. તે વખતે પાત્રોની માહિતી એક ચોપડીમાં લખવામાં આવતી હતી અને એના દ્વારે અનેક કુટુંબોના સપના સાકાર થયા હતા. આશરે 26 વર્ષ પહેલેમાં આ જવાબદારી લીધી અને કાર્યને એક નવી દિશા આપવાનો પ્રવાસ કર્યો. ત્યાર પછી અમારી આગામી પેઢી પણ આ પ્રવાસમાં જોડાઈ. 2001માં મારા જ્યેષ્ઠ પુત્ર અમેયને અનુરૂપની પહેલી વેબસાઇટ શરૂ કરી. તે વખતે એ ખૂબ જ મૂળભૂત સ્વરૂપમાં હતી, પરંતુ આજે તે વ્યાપક અને અપડેટેડ સ્વરૂપમાં અનેક સભ્યોને જોડી રહી છે. 2004માં સાંગલીમાં પહેલી શાખા શરૂ થઈ. આજે મહારાષ્ટ્ર અને બીજા રાજ્યોમાં માં લગભગ 14 ઓફિસ કાર્યરત છે. 2014માં મારો નાનો પુત્ર તન્મય ફૂલ ટાઈમ અનુરૂપમાં જોડાયો અને નવી પહેલોને વેગ મળ્યો. 2015માં મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવાના આવી. આજે તેના અપડેટેડ સ્વરૂપનો ઉપયોગ હજારો સભ્યો કરી રહ્યા છે.
0: શ્રોતાઓ, સર્વ જાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-26-77-991 આ નંબર પર, 1800-26-77-991 અને વેબસાઇટ www.anurupvivah.com. આજના બદલાતા સમયમાં લગ્ન કરવા જેટલું મહત્વપૂર્ણ છે એટલું જ મહત્વપૂર્ણ છે લગ્ન ટકી રહેવા અને ખેલવા. અનુરૂપ આ સફરને કેવી રીતે ટેકો આપે છે?
1: અમારો સૂત્ર છે કે અનુરૂપ લગ્નને રૂપ આપે અને તે ટકી રહે અને ખીલે. તેથી જ અમે ફક્ત પાત્રોની સૂચિ આપવાનું કાર્ય નથી કરતા. લાઈફ પાર્ટનર શોધવાની સફરને સરળ બનવાના માટે અમે વ્યક્તિગત માર્ગદર્શન તથા કાઉન્સેલિંગ આપીએ છીએ અને વિવિધ ઇવેન્ટ્સ અને રૂબરૂ વાત મેચમેકિંગના કાર્યક્રમો ગોઠવીએ છીએ. અમે દર વર્ષે ભારત અને વિદેશમાં લગભગ 100 કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. 2014થી અમે USA, ઓસ્ટ્રેલિયા, કેનેડા, UK, જર્મની અને ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં રૂબરૂ આ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છીએ.
0: ગૌરીબેન, અને તાજેતરમાં અનુરૂપે નવા સમુદાયો સુધી પણ તેની સેવાઓ વિસ્તારવાનો નિર્ણય લીધો?
1: હા, કોવિડ પછી એવો વિચાર આવ્યો કે અમે આટલા વર્ષોથી મરાઠી સમુદાયને જે સેવા આપી રહ્યા છીએ તે અન્ય સમુદાયોને પણ આપવી જોઈએ. મરાઠી ગુજરાતી સંબંધોની નિકટતાને ધ્યાનમાં રાખીને 2023માં ગુજરાતી શાખા શરૂ કરવાના આવી. આ નવા પ્રવાસને પણ ખૂબ સરસ પ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાતીઓ અમારા વિદેશમાંના ઇવેન્ટ્સમાં પણ ભાગ લે છે.
0: ગૌરીબેન, આ આખી સફર પર પાછા વળીને જોતા તમને સૌથી વધુ સંતોષ શાનો લાગે છે?
1: અમારા માટે સૌથી મોટો આનંદ સ્થાયી સંબંધો છે. દર વર્ષે આશરે 7,000 લગ્નો અનુરૂપ દ્વારા ગોઠવાય છે. આ જ અમારા કામ માટે સાચી પ્રેરણા છે.
0: ગૌરીબેન, અનુરૂપ વિવાહ સંસ્થાને તેના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ.
1: ધન્યવાદ.
0: શ્રોતાઓ, સર્વ જાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-26-77-991 આ નંબર પર, 1800-26-77-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
2: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
3: મિત્રો, આ હતો પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા. આ આકાશવાણી છે અને તમે સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, ઓનલી ઓન 101.1 FM. સ્ટુડિયોની ઘડિયાળ અત્યારે બતાવી રહી છે 10:15 વાગ્યાનો સમય અને આ સમય છે તમારા મનની વાતો અને મનપસંદ ફિલ્મી ગીતોને માણવાનો ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગમાં, જે આજે રજૂ કરશે વિશાખા મોરે.

0: પણ એપથી
1: વાહ ફસાણો
2: અજાણ્યા એપથી બચો
3: આરબીઆઈ કહે છે
2: જાણકાર બનો સતર્ક રહો
4: હેલો
5: હેલો
4: યસ સુરત એફએમ સ્પીકિંગ હા કોણ બોલો છો
5: હા ભરતભાઈ બરફીવાલા બોલું છું અરે હમણાં તો 10 દિવસ ફરવા ગયેલો હતો ગઈકાલે આવ્યો
4: ક્યાં ગયા હતા ફરવા
5: ઉટી કોડાઈ કેનાલ કોઇમ્બતુર
4: તો હવે અહીંયા આવ્યા પછી તો તમને બહુ જ ગરમી લાગતી હશે
5: હા ભાઈ ગરમી લાગે ચાટો મને ઠંડી લાગતી હતી ચાટા પંખો બી ચલાવવો પડે હા ઓટોમાં પંખો ને એસી પણ નહીં હોય
4: અને અહીંયા આવ્યા પછી પંખા વગર બેસાતું નથી
5: અમારી ગાડી 8 દિવસ સુધી અમારી વાટે હતી ગાડી
4: ચાલો સરસ
5: ડ્રાઈવર પણ સારો હતો ડ્રાઈવર નું ના એના બી વખાણ કરવું તો ઓછા છે
4: તો આપડે સારથી કહેવાય એટલે એના વખાણ તો કરવા જ પડે ભાઈ
5: હા
4: એના
5: વગર
4: હે ને આંટી માટે કઈ ખરીદી કરી કે નહીં ત્યાંથી
5: ખરીદીમાં કઈ મસાલા લીધા મસાલા લીધા છે બી કોઈ કરી અમારે ખરીદી કરીને હું ઘરમાં તિજોરી ભર્યા કરવાની ખોટી આ ઉંમરે
4: કેમ કાકીને બિલકુલ પણ શોપિંગ નો શોખ નથી
5: હા પહેરવાનું મૂકો લીધેલું છે
4: ખાવાનું સુરત જેવું નહીં મળે
5: નહીં મળે
4: એ કોમ્પ્રોમાઇઝ કરવું પડે જરાક
5: કરવું પડે ઊંધી સ્વીચ ચલાવવું પડે
4: હા બાકી બધી જ વસ્તુઓ સુરતમાં અવેલેબલ છે ઇન શોર્ટ તમે મજા કરી
5: આવ્યા
4: હા ને ચાલો હવે એ જ મજા જે તમે કરી આવ્યા છો તો એવું જ મસ્ત મજેનું તમે ગીતની ફરમાઈશ પણ કહી દો
5: ફરમાઈશ તો આપો આજે મેડમ માટે વાત કરતો આપો ને
4: આપો
6: હેલો
4: ગીતાબેન બરફીવાલા બોલો
6: મને બોલવાનો મોકો જ નહીં આપ્યો એમ
4: ના આજે તમારી સ્ટાઇલમાં હું બોલી ગઈ
6: તમે વિશાખાબેન મોરે
4: યસ
6: બોલો શું છે
4: બસ તમે કહો તે હું સાંભળું
6: અમે શું કહ્યું અમે ફરીને આવ્યા બધી હિસ્ટ્રી તમને વાત કરી દીધી ને
4: અને મને બધું જ કહી દીધું એમણે તમે બહુ જ જલસા કર્યા છે બહુ મજા કરી
6: હા બહુ મજા કરી
4: બસ તો
6: મજા કરવી જ જોઈએ આપણે પાછલા પૈસા ખર્ચીને ગયા હોય
4: સવાલ જ નહીં
6: 100% મજા કરવી જ જોઈએ
4: તો ચલો તમે શોપિંગ તો નહીં કર્યું પણ તમે ફોટા તો પાડ્યા જ કે નહીં તમારી ઉંમર માં આવ્યા પછી બધા લોકો આવી રીતે જ મજા કરવી જોઈએ
6: જો કોઈને પૈસા આપણે સાથે કશું લઈને આવવા નથી કશું લઈને જવાના નથી
4: યસ
6: ખાલી હાથે આવેલા ખાલી હાથે જવાના
4: બરાબર
6: પછી કેમ એન્જોય નહીં કરી આપણે
4: ચાલો સરસ હવે તમે મને કહી દો કે તમારે કયું ગીત સાંભળવું છે
5: મેરા નામ જોકર જાણે કા હું તમારી સાથે વાત કરી ઘણો ઘણો આભાર થેન્ક યુ વેરી મચ
6: તમે એક મહિના પછી ફોન લગાવ્યો છે
4: હવે આવતા મહિને પાછા મળીશું
5: સાંભળતા
4: રહેજો સુરત.

0: અચ્છા,
1: એટલે આજે બધા જ ફોન ચાલુ કરી દીધેલા એમ? એની અંદર કેટલા હોય?
0: 108 આવે. લક્ષ્મીજી અમારી ધર્મપત્ની, એમને ગાન સાંભળવું છું.
1: કયું ગીત સાંભળવું છે?
0: લવ સ્ટોરી નું. હા, હમણાં આપનું કામ ચાલુ છે, એ કારણથી નોકરી હતી, આવી પેલા તો મોબાઈલ હતા નઈ.
1: બરાબર.
0: હા, એકબીજાને યાદ કરીએ તો ગુજરાત થી આમ મુલાકાત થઈ જાય.
1: કેટલા વર્ષ થયા તમારા મેરેજ ને? હવે
0: અમારા મેરેજ ને લગભગ તમે કહું 27-28 વર્ષ થઈ ગયા.
1: 27-28 વર્ષ એટલે ત્યારે
0: તમે બે છોકરા છે. એક બિઝનેસ મોટો છે ને નયન નાંગલો.
1: ઓકે.
0: એના મોટા છોકરા ના બી મેરેજ થઈ ગયા. એમને એક છોકરો છે આયાન.
1: ઓકે.
0: અને દીકરી છે અમારી વહુ, તેનું નામ, મોટું નામ છે ને પ્રિયા છે.
1: ઓકે.
0: આમાં શું છે, ભગવાન ની બહુ દુઆ કરેલી. આમાં સસરા એવું કીધેલું તમારું મળતું આવે તો થશે એમ છે. આપણે સમાજ માં રહેવાનું, ઉપર નીચેન જે રહીએ ને. હા, તો પછી અમે છે ને લક્ષ્મીજી ને અમે લોકો ભગવાન ને એટલી દુઆ કે જલામ બાપા અને ભરી માતા બધે અમે નારિયેલ ની બાધા લીધી.
1: ઓકે. લક્ષ્મી સાથે લગ્ન કર્યા પછી રાજુ બન ગયા જેન્ટલમેન એમ ને? સાંભળ તારે જો સુરત FM.

0: 10 લાખની લોટરી મને? વાવ!
1: ફસાણી! નકલી ઓફર્સથી સાવધાન.
0: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.

0: यस सूरत एफएम स्पीकिंग
1: कड़िया फेरी थी बोलू गले मंडी कड़िया फेरी
0: नाम शू छे आपनु
1: पुरुषोत्तम भाई
0: બોલો પુરુષોત્તમ ભાઈ શું નવા જૂની
1: બસ તમે આપો હવે ગરમી થોડી ઓછી થઈ ગઈ છે પવન ફૂંકાય
0: હા પવન ફૂંકાઈ રહ્યો છે શું છે તમારો અંદાજો વરસાદ પડવાની તૈયારી છે
1: એવું લાગે છે વાતાવરણ પાછું પલટાઈ જાય છે પાછું
0: હા એ તો છે પણ હવે હજુ કેરી ખાધી નથી ભાઈ હજુ વરસાદ કેરી
1: બજારમાં જોઈએ
0: તમે ખાધી કે નહીં
1: નથી ખાધી હવે અમારે જે આવે છે અહીંયાથી વલસાડથી આવે છે
0: તમને કઈ કેરી વધારે ભાવે
1: અમે રાજાપુરી અને સુરત
0: ઓહો
1: અને છેલ્લે એન્ડમાં દાડમ કેરી ખાય દાડમ કેરી બી મસ્ત આવે
0: ઓકે તો હવે કેરી ગાળો બી થવાનો બાકી ને તમારો તો
1: હા તો કેરી ગાળો તો કરો જ પણ જમાઈને બોલાવો જ કરો નહીં તો રિસાઈ જાય
0: ચાલો સરસ

0: હજુ તો અધિક મહિનો આવવાનો બાકી,
1: આવવાનો બાકી છે. અધિક મને બોલાવો પછી લાડુ બનાવજો. લાડુ ને મગ જમાવાના, કોઈ દુપાક પૂરી માલપુરા બનાવે.
0: એટલે હવે તો પેલું કેવાય ને, હવે તહેવારો ની સીઝન ચાલુ થશે.
1: સીઝન ચાલુ થઈ ગઈ, દિવાળી જેવું તહેવાર જ રહેવાના.
0: હા બસ, એટલે હવે તમે મજા કરો, જલસા કરો, પોતાની તબિયત નું ધ્યાન રાખો,
1: ધ્યાન રાખો
0: અને પેટ ભરીને ખાઓ.
1: ખાઓ
0: બોલો, હવે કયું ગીત સાંભળવાના તમે? હા ચાલો મારી. ઓકે તો પુરુષોત્તમ ભાઈ સાંભળતા રહેજો સુરત FM.

0: તમારી વાતો તમારા અવાજમાં,
1: નંબર ડાયલ કરો એટલી જ વારમાં,
0: હોવ બહાર કે ઘરમાં,
1: રહેશે સુરત FM તમારા દિલમાં.
0: કોલ કરો
2: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9-1 વાગ્યા દરમિયાન
0: 0261-22-36-209
1: 0261-22-36-209 પર.
3: હેલો સુરત FM સ્પીકિંગ.
4: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर. हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर हमारे वेबसाइट akashvani.gov.in पर. नया भारत, नया आकाशवाणी.
5: હેલો, સુરત FM સ્પીકિંગ, કોણ બોલો?
6: ભાવ્યા.
5: ક્યાંથી વાત કરો છો ભાવ્યા?
6: સુરતમાં સચિન પોપડા.
5: ઓકે, શું કરો ભાવ્યા તમે?
6: અમે ઘરકામ જ કરીએ.
5: એવું છે?
6: બાળકોને સંભાળ રાખીએ, પતિને મદદ કરીએ.
5: અરે વાહ,
6: મને નવી નવી વસ્તુ બનાવવાની ગમે ઘરે બેઠા બેઠા.
5: અચ્છા, જેમ કે?
6: જેમ કે આ સાડી હોય તો તેને પાડીને હું પગ લૂછણિયા છે, કઈ ડેકોરેશનની વસ્તુ બનાવું છું, પછી કાપકી મૂકવાનું વસ્તુ બનાવું છું.
5: એટલે વેસ્ટમાંથી બેસ્ટ કરો છો?
6: હા, ઘણી બધી વસ્તુ એવું કરું છું.
5: એટલે આ બધો તમારો શોખ જ છે એમ ને?
6: હા, શોખ છે, વાંચન કરવાનો શોખ છે.
5: વાહ, આજના જમાનામાં જો કોઈ પુસ્તક લઈને બેસતું હોય તો એનાથી વિશેષ વાત કોઈ નથી. કયા પ્રકારની સ્ટોરીઝ તમને વાંચવાની ગમે છે?
6: મને આપણા સનાતન ધર્મ વિશે વાંચન ઘણું ગમે છે, પછી આપણા ધાર્મિક પુસ્તકો છે, પછી કઈક વાર્તા છે, નવી કઈક આધુનિક માહિતી હોય તે પણ વાંચવાની ગમે, ઘણી બધી વાંચી.
5: વાહ વાહ વાહ,
6: પેલો તમારો રેડિયો જ દોસ્તાર, એના વગર મને ચાલે જ નહીં, બધા જ દુઃખ દૂર થઈ જાય, મોડા પર એમ સ્માઈલ આવી જાય, જ્યાં પેલું અશક્તિ હોય, બેચેની હોય એવું લાગે.
5: એટલે એનર્જી ફૂડ નું કામ કરે છે રેડિયો?
6: હા, અમારો રેડિયો જ મને બહુ સાથ આપે પહેલા તો.
5: વાહ વાહ, સરસ. ચાલો, એટલે કેટલા વર્ષોથી સાંભળો છો ચલો તમે રેડિયો?
6: એ તો આજે કાઉન્ટ નથી કરી શકતી, પણ મારી મમ્મી તરફથી મને આ વાર્તા મળેલ છે. મારી મમ્મી, અમે નાના હતા ત્યારથી મારી મમ્મીને વધારે શોખ
5: કે આપણા આકાશવાણીને 90 વર્ષ પૂરા થવાના છે. તો 90 વર્ષના સંભાળના તમે કઈ કહેશો કે ભાઈ આટલા વર્ષોથી રેડિયો તમારી સાથે છે તો તમને શું ફાયદો થયો છે?
6: પેલું તો આપણે આ દુનિયા સાથે કનેક્ટ રહી શકીએ,
5: બરાબર,
6: નવી માહિતી જાણી શકીએ, કઈક ફ્રોડ છે કે કઈક નવા નવા બનાવો થતા છે તે વિશે પણ માહિતી, જેથી આપણે ચેતવણી રૂપે આપણે સલામત રહી શકીએ.
5: અરે વાહ,
6: તે પણ આપણને રેડિયો ભલી ભાતી શીખવે, કારણ કે ઘણી જગ્યાએ બધા મેસેજો ફ્રોડ આવતા હોય, પણ આપણને રેડિયો પરથી જે માહિતી મળે તે ચોક્કસ મળે, એના પર વિશ્વાસ થઈ શકે, બીજા પર તમે વિશ્વાસ નહીં કરો તો ચાલ.
5: બરાબર છે, એટલે ઓથેન્ટિક ન્યૂઝ તમને રેડિયો પરથી મળે છે.
6: હા, આપણા ગીતમાલા, પછી સવારે કે ફનકાર,
5: આજ કે ફનકાર,
6: હા, પછી જરૂખા, પછી સવારમાં પહેલો આપણો કયો આવે, સવારમાં મોર્નિંગમાં 6 વાગે
5: ભક્તિ સંગીત નો કાર્યક્રમ વંદન,
6: ભક્તિ સંગીત, તે સુવિચાર થી શરૂઆત થાય.
5: વાહ વાહ,
6: હા, તે સવારે મારું યોગા કર ત્યારે ચાલુ કરી દો.
5: એટલે આખા દિવસ ને કામ કરવાની પ્રેરણા તમને સવારે રેડિયો થકી મળી જાય છે?
6: હા, મળી જાય.
5: ચલો, હવે આ જ વાત પર તમે કહો કે તમને કયું ગીત સાંભળવું છે આજે?
6: મારું બાળક છે, તમારી સાથે વાત કરવા માંગે છે.
5: હા,
6: હેલો.
5: હેલો, સુરત FM સ્પીકિંગ.
6: નીનાંક.
5: નીનાંક, બહુ ડિફિકલ્ટ નેમ છે ને, નીનાંક. ઓકે, શું કરો તમે
6: અત્યારે? તો ખાઈને ઉઠા ને હવે શાંતિથી હવે ખેતરે બેસતું.
5: કયા ધોરણમાં ભણો છો?
6: 7માં.
5: ઓકે, ગુજરાતી મીડિયમ?
6: હા.
5: કયો વિષય વધારે ગમે છે તમને?
6: મને તો ચિત્રકામ ગમે.
5: આય હાય, તો ખેતરમાં બેસીને શાંતિથી બેસીને ચિત્રકામ નથી કરતા?
6: નહીં, કે લગીમાં નથી કર્યું.
5: અરે હવે કરી

0: તો જો ખેતરમાં બેસવાનું, શાંતિથી રેડિયો લગાવવાનો અને ચિત્રકામ કરવાનું, અને ખેતરમાં જેટલું દેખાય ને એટલું તમારે કેનવાસ પર ઉતારવાનું. જો એટલું સરસ ચિત્ર ઉભરીને આવશે ને, અને તમને પણ મજા આવશે કે ના આજે તો નિનાંકે કંઈક સરસ નવું કંઈક બનાવ્યું છે એમ. ટ્રાય કરી
1: જોવા,
0: ચોક્કસ કરજો ને મને યાદ કરજો. હા
1: હા,
0: ઓકે. બોલો બાકી નિનાંક, બધું મજામાં?
1: બધું મજામાં.
0: ઓકે, તો હવે ગીત કોણ કહેશે? મમ્મી કહેશે કે તમે કહેશો?
1: મમ્મી કહેશે.
0: હા, કયું ગીત સાંભળશો?
1: આજે રેડિયો પર જ એક મસ્ત ગીત સાંભળવું છે.
0: ઓકે, ડન ડન ડન. ચાલો તો ભવ્યા આપણે સાંભળીએ આ ગીત.

0: Fantastic fun for family.
1: 101.1 MHz Surat FM.
2: Hello.
3: Hello.
2: Yes.
3: Yes,
2: Surat FM speaking. Kon bolo? બોલો
3: કો ગાયન પટ્ટા કે સનમ નું
2: પણ તમે કોણ બોલો છો?
3: હું ભૂપેન્દ્રભાઈ જરીવાલા ખવાનગર.
2: બોલો ભૂપેન્દ્રભાઈ.
3: બસ શાંતિ છે. આપ હવાનો લગાવ તો લાગ્યો જ નહીં. હું બોલાવ અત્યારે ટ્રાય કરવા દે.
2: એવું છે?
3: અત્યારે કઈ લાગ્યો નંબર?
2: પથ્થર કે સનમ નું કયું ગીત?
3: હા, ટાઈટલ સોંગ.
2: ઓકે, બોલો બોલો. બાકી નવા જૂની બધી મજામાં? શાંતિ?
3: હા, મજામાં.
2: સાંભળતા રહેજો સુરત FM.

0: સ્પીકિંગમાં તમે જે ગીતો માણ્યા તેની ડિટેલ્સ આ પ્રમાણે છે. પહેલું ગીત તમે સાંભળ્યું, હમ બને તુમ બને, એક દૂજે કે લીએ. એક દૂજે કે લીએ મૂવીથી લતા મંગેશકર અને એસપી બાલસુબ્રમણ્યમના અવાજમાં, મ્યુઝિક કમ્પોઝ બાય લક્ષ્મીકાંત પ્યારેલાલ એન્ડ લિરિક્સ આનંદ બક્ષી. ત્યારબાદ તમે ગીત માણ્યું, જાને કહાં ગયે વો દિન, મેરા નામ જોકર મૂવીથી મુકેશના અવાજમાં, મ્યુઝિક કમ્પોઝ બાય શંકર જયકિશન એન્ડ લિરિક્સ હસરત જયપુરી. ત્રીજું ગીત તમે માણ્યું, દેખો મેને દેખા હૈ એક સપના, લવ સ્ટોરી મૂવીથી લતા મંગેશકર અને અમિત કુમારના અવાજમાં, મ્યુઝિક કમ્પોઝ બાય આર ડી બર્મન એન્ડ લિરિક્સ આનંદ બક્ષી. ચોથું ગીત તમે એન્જોય કર્યું, એક મુલાકાત જરૂરી હૈ સનમ, સિર્ફ તુમ મૂવીથી અમીન શબરી, ફરીદ શબરી, જસપિંદર નરુલા અને સાથીદારોનો અવાજ, મ્યુઝિક કમ્પોઝ બાય નદીમ શ્રવણ એન્ડ લિરિક્સ સમીર. પાંચમું ગીત તમે માણ્યું, મન કા રેડિયો, રેડિયો મૂવીથી હિમેશ રેશમિયાના અવાજમાં, હિમેશ રેશમિયાનું સંગીત અને સુબ્રત સિન્હાની શબ્દરચના. લાસ્ટ સોંગ તમે એન્જોય કર્યું, પથ્થર કે સનમનું ટાઇટલ ટ્રેક, મોહમ્મદ રફીના અવાજમાં, મ્યુઝિક કમ્પોઝ બાય લક્ષ્મીકાંત પ્યારેલાલ એન્ડ લિરિક્સ હસરત જયપુરી. કીપ લિસનિંગ 101.1 સુરત FM.
1: તો ફ્રેન્ડ્સ, આ તો આજનો ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગ, જે આજે તમે માણ્યો વિશાખા મોરે સાથે. અને ઇન્ફોટેનમેન્ટ પ્રોગ્રામ સુરતી સિઝલર માણીશું બસ આ નાનકડા કમર્શિયલ બ્રેક બાદ.
2: आप सूरत में हो या सूरत से दूर,
3: सूरत FM 101.1 के आपके पसंदीदा कार्यक्रम
2: कभी नहीं रहेंगे आपसे दूर.
3: न्यूज ऑन एयर मोबाइल ऐप के जरिए
2: हमेशा आपके साथ. फैंटास्टिक फन फॉर फैमिली
4: 101.1 मेगाहर्ट्ज़ सूरत FM.
1: આ આકાશવાણી છે અને તમે સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, ઓનલી ઓન 101.1 FM. દોસ્તો, કોઈ પણ મહાન કવિ કે સર્જક કે ફિલ્મ મેકર પોતાની કૃતિમાં કોઈ પ્રશ્ન ઊભો કરે તો એનો જવાબ પણ એ જ કૃતિમાં ક્યાંક મૂકે છે. બસ એ જવાબ આપણે શોધી લેવાનો હોય છે. અને મજાની વાત એ છે કે આપણે બધા પોતપોતાની રીતે એ શોધવાની કોશિશ પણ કરતા હોઈએ છીએ. હવે આ પ્રકૃતિ કહો કે કુદરત, એ પોતે જ એક અનન્ય સર્જક છે. અને આ પ્રકૃતિ સાથે દરેક ઋતુના પ્રશ્નોના જવાબ લઈને જ આવે છે. અને ઉનાળાની ઋતુની કાળઝાળ ગરમીને શાંત કરીને આપણને શીતળતા આપવા માટે ઉનાળાની આ ઋતુ કેટલા બધા ઠંડા ઠંડા વિકલ્પો લઈને આવે છે. કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ, શરબત, જ્યુસ, શેક, સ્મૂધી, મોજીતો, બરફગોળા, કુલ્ફી. હા હા, મને ખબર છે કે આ બધું સાંભળીને તમારી નજર પણ અત્યારે તો તમારી આસપાસ ક્યાંય પણ આમાંથી એક વિકલ્પ મળશે કે નહીં એ શોધી રહી છે. તો તમે આ બધામાંથી જે પણ કુલ કુલ વિકલ્પ તમને મળે તે અજમાવો. અને સાથે સાથે હું પ્લે કરી દઉં આજના આપણા ઇન્ફોટેનમેન્ટ પ્રોગ્રામ સુરતી સિઝલરનું આ ફર્સ્ટ કુલ સોંગ ફ્રોમ ધ મૂવી દિલ હૈ તુમ્હારા, ઇન મેલોડિયસ વોઇસ ઓફ અલકા યાજ્ઞિક એન્ડ ઉદિત નારાયણ, લિરિક્સ સમીર, મ્યુઝિક નદીમ શ્રવણ.

0: દેવાદિદેવ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ, ભારતની અજે સભ્યતાનું પ્રતીક. 1000 વર્ષોના વિનાશકારી પ્રહારો છતાં સોમનાથ આજે આપણા આત્મસન્માન અને સાહસની જીવંત પ્રેરણા બનીને અડીખમ ઊભું છે. 75 વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર પટેલે સંકલ્પ લીધો સોમનાથના નવનિર્માણનો, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે. આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ. 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ.
1: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે

માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-doj.in से प्राप्त कर सकते हैं।
1: हर मंगलवार और शुक्रवार दोपहर 3 बजे जरूर सुनिए कार्यक्रम सखी सहेली, जिसके प्रथम भाग के प्रायोजक है
2: सुबह जराओ शाम जराओ
3: देव दर्शन थू
1: फैंटास्टिक फन फॉर फैमिली
4: 101.1 मेगाहर्ट्ज़ सूरत एफएम।
5: फैंटास्टिक फन फॉर फैमिली આકાશવાણી સુરત 101.1 FM પર આજે તમે સુરતી સિઝલરની લિજ્જત માણી રહ્યા છો નેહા સાથે। હવે આ કાળઝાળ ગરમીની આ સિઝનમાં આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, બરફગોળા, કુલ્ફી એ બધું તો ઠીક છે, આપણા મૂડને ઠંડો કરે, પણ ખરી રીતે તો આપણા શરીરને આ બળબળતી સિઝનમાં અંદરથી શીતળતા જોઈએ। અને કુદરત આ સિઝનમાં ગરમી લઈને આવે તો એ જ કુદરત આ ગરમીમાં આપણા શરીરને ઠંડક આપવા માટે ઘણા બધા વિકલ્પો પણ લઈને આવે છે, અને એમાંથી એક મજાનો આશીર્વાદ એટલે બિલ્લાનું ફળ। બિલીપત્રના વૃક્ષ પર ઉનાળામાં આવતું આ ફળ બેલ ફ્રૂટના નામે પણ ઓળખાય છે। આ ગરમીમાં સરસ પાકેલા બિલ્લાનું ટેસ્ટી શરબત પોતાની અંદર જ એટલી બધી હેલ્ધી અને મેડિસિનલ પ્રોપર્ટી લઈને આવે છે કે જેના પર એક આખે આખો લેખ લખી શકાય। અને ગરમીથી બચવું હોય કે ગરમીને લીધે કોઈ પણ હેલ્થ ઇશ્યુ હોય કે કોઈ દવા ગરમ પડતી હોય તો તેનું થોડા દિવસનું સેવન જાદુઈ અસર બતાવે તેવું છે। અને સુરતી સિઝલરમાં જાદુઈ અસર કરે છે આપણી આવી અવનવી વાતો સાથે નિત નવા ગીતો। તો માણીએ શહેજાદા ફિલ્મનું આ મસ્તીભર્યું ગીત શાશ્વત સિંહ અને શાલમલી ખોલગડેના સ્વરમાં, જેને લખ્યું છે શ્લોક લાલે અને સંગીતબદ્ધ કર્યું છે પ્રીતમે।

0: देवाधिदेव महादेव नू प्रथम ज्योतिर्लिंग श्री सोमनाथ भारतनी अजे सभ्यतानू प्रतीक। 1000 वर्षोना विनाशकारी प्रहारो छता सोमनाथ आजे आपणा आत्मसन्मान अने साहसनी जीवंत प्रेरणा बनीने अड़ीखम उभू छे। 75 वर्ष पहला लोखंडी पुरुष सरदार पटेले संकल्प लीधो सोमनाथना नवनिर्माणनो, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે। આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ। 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ।
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે। જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો। ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો। મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો। આછા રંગના સુતરાઉ કપડાં પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો। છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો। ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો। પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત।
2: પપ્પા, આપો 3000?
3: કેમ ભાઈ,
2: મારી પોકેટ મની।
3: અરે, હમણાં ફક્ત 2000 કેશ છે।
2: હે પપ્પા, બુલેટ ટ્રેનના જમાનામાં બળદ ગાડું ચલાવો છો? ડિજિટલ પેમેન્ટ ચલાવો?
3: હે
2: નહીં, હા, સીધું UPI થી પેમેન્ટ કરો, સરળ છે।
3: અરે વાહ, મને પણ શીખવાડ, તારા 1000 લઈ જા।
2: તમારો મોબાઈલ આવો,
3: લે લે।
4: ભારત કરે છે ડિજિટલ ચુકવણી,
5: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી।
6: હર રોજ સુબહ 7 બજે

0: जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: फैंटास्टिक फन फॉर फैमिली 101.1 मेगाहर्ट्ज़।
2: मित्रों, आजे 11 मे એટલે આપણા ગુજરાતના ગૌરવ એવા સોમનાથ મંદિરનો સ્થાપના દિવસ, અને આપણા આ સોમનાથ મંદિરની ગણના પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે થાય છે તે આપણા સૌ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે। અને આ વખતે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારને 75 વર્ષ પૂર્ણ થાય છે। જ્યોતિર્લિંગ તરીકે જાણીતા અને ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળમાં સ્થિત એવા સોમનાથ મંદિરનો ઇતિહાસ પણ ખૂબ જ રસપ્રદ છે। બહુ મોટો દરિયા કિનારો ધરાવતા સૌરાષ્ટ્રના આ વિસ્તારમાં આવેલું આ સોમનાથ મહાદેવનું મંદિર ઉત્તમ સ્થાપત્યનો નમૂનો પણ છે। વિશાળ પટાંગણ ધરાવતું મંદિર ઐતિહાસિક કલાકારી ધરાવે છે। આટલી મોટી ઊંચાઈ અને પહોળાઈ ધરાવતું શિવલિંગ ભાગ્યે જ બીજે ક્યાંય જોવા મળે। સોમનાથનું પહેલું મંદિર 2000 વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે। અને હાલમાં આપણે જે મંદિર જોઈએ છીએ તે ચાલુક્ય સ્ટાઇલથી બનાવવામાં આવ્યું છે। મંદિરના શિખરની હાઇટ 15 મીટર જેવી છે અને તેની પર 8.2 મીટર ઊંચી ધજા ફરકે છે। સોમનાથ મંદિરમાં હંમેશા પૂરતો પ્રકાશ અને દરિયા પરથી ફૂંકાતા પવનોને કારણે ઠંડક રહે છે। તેનું મુખ્ય શિખર 155 ફીટની ઊંચાઈએ છે અને શિખર પર જે કળશ મૂકવામાં આવ્યો છે તેનું વજન 10 ટન જેટલું છે। અને આ મંદિર પરની ધજાનો દંડ 37 ફીટ લાંબો છે અને દિવસમાં 3 વાર ધજા બદલવામાં આવે છે। અને સુરતી સિઝલરમાં સાંભળવામાં આવે છે આપણી આવી સુંદર વાતો સાથે એવા જ સરસ ગીતો। તો આ જ વાત પર માણીએ કેદારનાથ ફિલ્મનું આ સરસ મજાનું ગીત, જેમાં સ્વર અને સંગીત છે અમિત ત્રિવેદીનું અને ગીત રચના અમિતાભ ભટ્ટાચાર્યએ।

0: बहुजन हिताय बहुजन सुखाय आकाशवाणी जन सेवाना 90 वर्ष
1: ऑल इंडिया रेडियो एटले के आकाशवाणीनी जनसेवाना अविरत 90 वर्षनी उजवणी निमित्ते कलाकार शिक्षक नाट्यकार पद्मश्री यजदी करंजियानो शुभेच्छा संदेश।
2: ऑल इंडिया रेडियो एटले आकाशवाणी हवे एनी आठमी जून 2026 ना रोज जयारे 90 वर्ष पूरा थई रह्या छे त्यारे सौ प्रथम रेडियो प्रेमी श्रुतिओने तमाम श्रोताजनोने મારા વતી સુરત વતી અને તમામ વતી અભિનંદન અભિનંદન અભિનંદન ઓલ ઇન્ડિયા રેડિયો આકાશવાણી એટલે સમાચાર પ્રવચન સંવાદ ગીત સંગીત નાટક એ બધાનો રસ્થાળ જયારે હું નાનો હતો ને ત્યારથી જ ગીત સંગીત અને નાટકનો મને બહુ શોખ મારી જીવન સંગીની પછી મારો બીજો પ્રેમ એટલે આકાશવાણી કે બંનેમાં થોડો ફરક એટલો ફરક કે રેડિયો શરૂ કરવા કે બંધ કરવાની સ્વિચ મારા હાથમાં પછી તો તમે જાણો છો વેલ જ્યારે સુરત એફએમ નું ઉદઘાટન થયેલું ત્યારે મારા સદભાગ્યે મારા માનસ પિતા અને કલા ગુરુ ચંદ્રવદન ચીમનલાલ મહેતા એમના સાનિધ્યમાં મારી પ્રિય પત્ની અને મારા પ્રિય ભાઈ મહેનોજ સાથે ઘણી નાટિકાઓ રજૂ કરી હતી અને ત્યાર પછી પણ કેટલીક કૃતિઓ તો રજૂ કરી હતી કહેવાનો આટલો જ મતલબ કે આકાશવાણી સાથે મારો સંબંધ બહુ

0: લાંબા ગાળાનો ને બહુ સરસ રહ્યો છે. વળી અમદાવાદ વડોદરા રેડિયો પરથી કલાગુરુ ચંદ્રવદન મહેતા સાથે 300 થી વધારે રેડિયો નાટકની શ્રેણી તાપી તતે તાપી દાસ અમે રજૂ કરી હતી. વર્ષ મને બહુ યાદ નથી આવતું, પણ લગભગ એ શ્રેણી 2.5 થી 3 વર્ષ સુધી ચાલેલી. અને ભગવાનની કૃપાથી આ શ્રેણી માટે ઓલ ઇન્ડિયા રેડિયો તરફથી અમદાવાદમાં મને ઓલ ઇન્ડિયા રેડિયો એવોર્ડ પણ મળ્યો હતો. એ મારું સદભાગ્ય. જ્યારે ટીવીની દીકરા શરૂઆત થઈ ત્યારે ઘણા એવું વિચાર્યું કે ભાઈ રેડિયોનું શું થશે, પણ ના, આજે પણ આકાશવાણી આંગ બાંગ અને શાંતિ પોતાના કાર્યક્રમો કરતી જ રહે છે અને ત્યાંથી રજૂ થતા જ રહે છે. હેપી બર્થડે ટુ ઓલ ઇન્ડિયા રેડિયો, લોંગ લીવ ઓલ ઇન્ડિયા રેડિયો.
1: બહુજન હિતાય બહુજન સુખાય આકાશવાણી. જનસેવાના 90 વર્ષ.

0: हेलो, आकाशवाणी सूरत एफएम स्पीकिंग।
1: हाँ, सूरत एफएम।
0: कौन बोलो?
1: हाँ मैडम, हूँ एक व्यापारी बोलू छू।
0: ओके, केवो चले छे आपनो व्यापार?
1: चाले राके बेन, बहु मजा नथी आवती।
0: चलवो नहीं, धमधमात दौड़ाओ आपना व्यापार ने। अमारा असंख्य श्रोताओ सुधी पहुँचाड़ो आपनी बात। जाहेरात आपो आकाशवाणी विविध भारती सूरत एफएम पर।
2: सूरत एफएम।
0: अमारो फोन नंबर छे 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર। આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1
3: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી
2: 101.1 મેગાહર્ટ્ઝ સુરત એફએમ।
4: મિત્રો, આજે 11મી મેનો દિવસ વિશેષ એ રીતે પણ છે કે પ્રતિવર્ષ આજના, યાને કે 11મી મેના દિવસને રાષ્ટ્ર

જવાબદાર નવાચાર અને સમાવેશી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરાશે, જે દર્શાવે છે કે એઆઈ, અંતરિક્ષ વિજ્ઞાન અને ડિજિટલ ઉપકરણો જેવી આધુનિક ટેકનિકો સમાજના બધા વર્ગોને કેવી રીતે મહત્તમ લાભ આપી શકે છે. ભારતમાં આ રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી દિવસ ઐતિહાસિક પોખરણ પરમાણુ પરીક્ષણની સ્મૃતિમાં મનાવાય છે, જે 11 મે 1998માં સફળતાપૂર્વક પાર પડાયું હતું. અને આ દિવસથી ભારત આધિકારિક રીતે પરમાણુ સક્ષમ રાષ્ટ્ર બની ગયું. અને આ જ દિવસે સ્વદેશી વિમાન હંસા 3એ પણ સફળ પરીક્ષણ ઉડાન ભરી હતી. જોકે આ દિવસ આધિકારિક રીતે મનાવવાની ઘોષણા તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા 1999માં કરાઈ હતી. અને વર્ષ 2026ના રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી દિવસની થીમ સમાવેશી વિકાસ માટે જવાબદાર નવાચાર છે. અને આ સરસ વાત સાથે હવે માણીએ એક આવું જ સરસ સોંગ ફ્રોમ ધ મૂવી હમ તુમ્હારે હે સનમ, ટાઇટલ સોંગ ઇન ધી વોઇસ ઓફ અનુરાધા પોડવાલ એન્ડ ઉદિત નારાયણ, લિરિક્સ સમીર, મ્યુઝિક નિખિલ વિનય.

0: છું મમરા, યાને મુરમુરાથી બનતી ઝાલમુરીની. હવે ઝાલમુરી કહો કે ઝાલમુડી, એ ખાસ કરીને પૂર્વ ભારત તરફ વધુ પ્રસિદ્ધ છે. વિવિધ મસાલા અને ચટણીઓથી બનતી આ વાનગી સ્વાદ સાથે આરોગ્ય માટે પણ હળવી અને ફાયદાકારક ગણાય છે. અને આ ઝાલમુરીના સ્વાસ્થ્ય લાભ જોઈએ તો મમરા હળવા હોવાથી પાચન માટે સરળ રહે છે, તો ડુંગળી, ટમેટા, લીંબુ અને ધાણા જેવી વસ્તુઓ વિટામિન અને એન્ટીઓક્સિડન્ટ આપે છે. વળી ઓછા તેલમાં બનતી હોવાથી ભારે લાગતી નથી, તો લીંબુ અને અન્ય પાચક મસાલા ભૂખ વધારવામાં મદદરૂપ થાય છે. અને સાંજના નાસ્તા તરીકે ચા સાથે ઉત્તમ વિકલ્પ બની શકે છે. હવે મારી આ બધી વાતો સાંભળીને તમને પણ ઝાલમુરી ખાવાનું મન થઈ ગયું હોય તો તેની રેસીપી પણ જણાવી દઉં. એક વાસણમાં મમરા લઈને તેમાં ડુંગળી, ટામેટાં, બટાકા, મરચાં અને ધાણા ઉમેરો. હવે મીઠું, ચાટ મસાલો, લાલ મરચું અને લીંબુનો રસ તથા ખાટી મીઠી ચટણી અને થોડું સરસવનું તેલ નાખો. છેલ્લે સેવ અથવા સિંગદાણા ઉમેરીને બધું સરખું મિક્સ કરીને તરત જ ખાઓ, જેથી મમરા કરકરા રહે. જેમ સુરતી સિઝલર ચટપટું બને છે આપણી આવી મોજીલી વાતો સાથે, એવા જ મોજીલા ગીતોથી. તો માણીએ ધડકન ફિલ્મનું આ ગીત ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિક અને કુમાર સાનુના સ્વરમાં, જેને લખ્યું છે સમીરે અને સંગીત આપ્યું છે નદીમ શ્રવણે.
1: અંજલિ, અમારી તરફ દેખો. પતિ પત્ની ના સહી, હમ દોસ્ત બન કે તો રહે સકતે હૈ, ઓર દોસ્તી કા પહેલા અસૂલ યે હોતા હૈ બરાબરી કા હક, ઓર હમ એસા કોઈ કામ નહીં કરેંગે જો આપકી મરજી કે ખિલાફ હો, ઓર આપ ભી એસા કોઈ કામ નહીં કરના જિસે હમે દુખ પહોંચે.

0: Fantastic fun for family.
1: 101.1 megahertz Surat FM.
2: મિત્રો, તાજેતરમાં બોર્ડની પરીક્ષાઓ અને તમામ સ્કૂલો કોલેજોની ફાઇનલ પરીક્ષાઓના પરિણામો જાહેર થયેલા. તેમાં ગુણપત્રકમાં પર્સેન્ટાઇલ અને પર્સન્ટેજ બંને લખવામાં આવે છે, એ તમે જોયું જ હશે. તો આ બંને વચ્ચે તફાવત શું છે એ પ્રશ્ન જો તમને પણ સતાવતો હોય તો આજે તમને તેનો ઉત્તર જણાવી જ દઉં. આપણામાંથી ઘણા પીઆરને ટકા સમજી લે છે, પણ હકીકતમાં પીઆર એ ગુણ નથી પણ સ્થાન છે. જો કોઈ વિદ્યાર્થીના 99 પીઆર છે તો તેનો અર્થ એ છે કે તે પરીક્ષા આપનારા 99% વિદ્યાર્થીઓ કરતાં આગળ છે. તેનો અર્થ એ નથી કે તેને 99% માર્ક્સ આવ્યા છે. એ રીતે શક્ય છે કે પેપર અઘરું હોય તો 80% માર્ક્સ લાવનારના પણ 99 પીઆર હોઈ શકે. તદુપરાંત વિજ્ઞાન પ્રવાહમાં પીઆરના 3 પ્રકાર છે. થિયરી પીઆર, જે ફક્ત લેખિત પરીક્ષાના ગુણના આધારે નક્કી થાય છે. બીજો પ્રેક્ટિકલ પીઆર, પ્રાયોગિક પરીક્ષાના ગુણના આધારે. અને ત્રીજો રિઝલ્ટ પીઆર, જે સમગ્ર પરિણામના આધારે નક્કી થાય છે. એટલે પર્સન્ટાઇલ પરીક્ષાર્થીનું સ્થાન કે રેન્ક બતાવે છે, અને પર્સન્ટેજ પરીક્ષાર્થીએ પરીક્ષામાં મેળવેલા ગુણ બતાવે છે. એટલે પર્સન્ટાઇલનો આંકડો લગભગ હંમેશા મોટો લાગે તેવું બની શકે, અને સુરતી સિઝલરમાં વાતો પછી ગીતો ના આવે તેવું બને. તો ચાલો આ જ વાત પર માણી લઈએ તમાશા મૂવીનું આ ગીત અલકા યાજ્ઞિક અને અરિજિત સિંઘના સ્વરમાં, જેને લખ્યું છે ઇરશાદ કામિલે અને સંગીતબદ્ધ કર્યું છે એ આર રહેમાને.

તો ફ્રેન્ડ, સુરતી સિઝલની મસ્તી ભરી સફર આજે બસ અહીં સુધી જ. આકાશવાણી છે અને તમે સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, ઓનલી ઓન 101.1 FM. બપોરના 12 વાગવા છે, તો થોડી જ પળોમાં આપ સાંભળશો હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ સજાવીશું યાદો કી મહેફિલ અને નેહાને રજા આપો એ વાત સાથે કે તમારું બ્લડ ગ્રુપ ભલે ગમે તે હોય બટ ઓલવેઝ બી પોઝિટિવ એન્ડ સ્પ્રેડ પોઝિટિવિટી. ગુડ બાય, ટેક કેર, હેવ અ નાઇસ ડે.

ફરિયાદ નિવારણ અધિકારી શ્રી ને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709 232 5890.

0: सनम तेरी कसम, इस फिल्म का गीत अब आपको सुनवाएंगे नीति मोहन, अकाशा सिंह और दर्शन रावल की आवाजों में। समीर ने इसे लिखा है, हिमेश रेशमिया ने इसकी तर्ज बनाई है।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।

ઉફ, આ મે મહિનો અસહ્ય ગરમીનો મહિનો, એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો. અરે ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્યઘર મુક્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઊર્જાનો મહિનો. તો આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડકનો મહિનો. આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ. ઉપરાંત રૂપટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઊર્જાનો સ્ત્રોત પણ ખરો. તો સૌર ઊર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 1923 પર સંપર્ક કરો.

0: करण सहंबी की आवाज़ में सुनिए लुका छुपी फिल्म का ये गीत। निर्माण ने इसकी रचना की है और धुन बनाई है तनिष्क बागची और गोल्ड बॉय ने।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890।

0: विशाल ददलानी और नक्श अजीज और प्रीतम की आवाजों में सुनिए, बोल है मयूरपुरी के प्रीतम की धुन, फिल्म का नाम बजरंगी भाईजान।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890।

0: कार्यक्रम के अंत में सुनिए ट्यूबलाइट फिल्म का गीत, कमाल खान और अमित मिश्रा की आवाज़ में अमिताभ भट्टाचार्य के बोल प्रीतम का संगीत।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

0: આકાશવાણી સમાચાર હેમાનગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ અમૃત મહોત્સવને આવતા 1000 વર્ષ માટે ભારતને પ્રેરણા ગણાવ્યો. પ્રધાનમંત્રીએ રોડ શો દ્વારા મંદિરમાં પહોંચી પૂજા અર્ચના અને મંદિરના કુંભાભિષેક કરીને દિલધડક એર શો નિહાળ્યો. સાંજે વડોદરામાં સરદારધામનું ઉદઘાટન કરશે. મધ્યપ્રદેશ સરકારે જબલપુરમાં સર્જાયેલી બર્ગી ડેમ બોટ અકસ્માતની ઘટનાની ન્યાયિક તપાસ માટે તપાસ પંચની રચના કરી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનની સત્તાવાર મુલાકાતે જશે. નબળા વૈશ્વિક સંકેતોના પગલે ભારતીય શેરબજારમાં ઘટાડો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આજથી 75 વર્ષ પહેલા આજના જ દિવસે સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ એ કોઈ સામાન્ય પ્રસંગ નહોતો. વર્ષ 1951માં સોમનાથ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાએ ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદઘોષ કર્યો હતો. સોમનાથ અમૃત મહોત્સવને સંબોધતા શ્રી મોદીએ આ મહોત્સવને આવતા 1000 વર્ષ માટે ભારતની પ્રેરણા ગણાવ્યો.
1: આજ કે હી દિન સોમનાથ મંદિર કી પુનઃસ્થાપના ये कोई साधारण अवसर नहीं था. अगर 1947 में भारत आजाद हुआ था तो 1951 में सोमनाथ की प्राण प्रतिष्ठा ने भारत की स्वतंत्र चेतना का उद्घोष किया था. आजादी के समय सरदार साहब ने 500 से ज्यादा रियासतों को जोड़कर एक भारत का आधुनिक स्वरूप गढ़ा था. तो साथ ही

0: भाषण से उन्होंने दुनिया को बताया था, भारत केवल आजाद नहीं हुआ है, भारत अपने प्राचीन गौरव को पुनः हासिल करने के मार्ग पर भी अब आगे बढ़ चुका है।
1: શ્રી મોદીએ વધુમાં કહ્યું, ભગવાન શિવજીની શરણમાં અહીં સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે। આ બધું ભગવાન સદાશિવની જ લીલા છે। ઐતિહાસિક અને પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગુજરાતના સોમનાથમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થતા સોમનાથ અમૃત પર્વની ઉજવણીમાં સહભાગી થયા છે। આજે સવારે તેઓ જામનગરથી સોમનાથ પહોંચ્યા હતા, જ્યાં તેમનું ડમરૂના નાદ અને પુષ્પવર્ષા સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું। સોમનાથમાં તેમણે રોડ શો યોજ્યો હતો। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે તેઓ હજારોની સંખ્યામાં માર્ગો ઉપર ઉમટેલા નાગરિકોનું અભિવાદન ઝીલતા સોમનાથ મંદિર પહોંચ્યા હતા। માર્ગમાં તેમણે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી। ઋષિકુમારોના મંત્રોચ્ચાર વચ્ચે અને ડમરૂના વાદન સાથે તેઓ મંદિર પરિસરમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે સોમનાથ ભગવાનની વિશેષ પૂજા અર્ચના કરી હતી। આ પ્રસંગે સોમનાથના ઇતિહાસમાં પ્રથમવાર મંદિરના શિખર ઉપર કુંભાભિષેક કર્યો હતો। દેશના અલગ અલગ તીર્થોમાંથી લવાયેલા જળનો કુંભાભિષેક કરાયો હતો। કુંભાભિષેક બાદ ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા દિલધડક એર શો થયો હતો, જેને પ્રધાનમંત્રી સહિત ઉપસ્થિત જનમેદનીએ નિહાળ્યો હતો। આ દરમિયાન હેલિકોપ્ટર દ્વારા મંદિર પર પુષ્પવર્ષા પણ કરાઈ હતી। એર શો બાદ પ્રધાનમંત્રીએ સોમનાથના ઇતિહાસના તાદ્રશ્ય કરતા અદ્ભુત પ્રદર્શનને પણ નિહાળ્યું હતું। સોમનાથ અમૃત પર્વ ઉજવણીમાં ભાગ લીધા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે વડોદરાની મુલાકાત લેશે, જ્યાં તેઓ ગુજરાતના ત્રીજા સુસજ્જ સરદારધામનું ઉદઘાટન કરશે। આ પ્રસંગે સરદારધામ પ્રોજેક્ટ સંબંધિત વિવિધ શૈક્ષણિક અને એકતા મજબૂત કરતી યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે। તેમને પાટીદાર રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવશે। આ પ્રોજેક્ટમાં 1000 વિદ્યાર્થીનીઓ અને 1000 વિદ્યાર્થીઓ માટે છાત્રાલયની સુવિધાઓ તેમજ સેન્ટ્રલ ડાઇનિંગ હોલ, પુસ્તકાલય અને ઓડિટોરિયમ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે। શ્રી મોદીએ સરદારધામ સંકુલમાં સ્વાગત વિસ્તાર, નાગરિક સુવિધાઓ, ડાઇનિંગ વિસ્તાર અને ઇ લાઇબ્રેરી સહિત વિવિધ સુવિધાઓની પણ મુલાકાત લેશે। પ્રધાનમંત્રી સભાને સંબોધિત કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે લોકોને એક વર્ષ સુધી સોનું ન ખરીદવા, બળતણનો વપરાશ સંયમથી કરવા અને વિદેશી હુંડિયામણ બચાવવા અપીલ કરી। તેલંગાણાના હૈદરાબાદમાં એક કાર્યક્રમને સંબોધતા શ્રી મોદીએ ઘરેથી કામ કરવાની પ્રથાને પુનર્જીવિત કરવાની હાકલ કરી। પ્રધાનમંત્રીની અપીલ એવા સમયે આવી છે, જ્યારે પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને હોર્મુઝ સમુદ્ર ધુનીની આસપાસના વિક્ષેપોને કારણે વૈશ્વિક સ્તરે કાચા તેલના ભાવ લગભગ $70થી વધીને $126 પ્રતિ બેરલ થયા છે। હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના ભાટીયટ સબ ડિવિઝનમાં કાકીરા લહારુ રોડ પર કાર અકસ્માતમાં 6 પ્રવાસીઓના મોત થયા હતા, અન્ય 4 પ્રવાસીઓને ગંભીર ઇજાઓ પહોંચી છે। ઘાયલોની નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। મૃતકોમાંથી 5 ગુજરાતના ભાવનગરના એક જ પરિવારના સભ્યો હતા, જ્યારે એક મૃતક ડ્રાઇવર મંડી જિલ્લાનો રહેવાસી હતો। ચંબા પોલીસ અધિક્ષક વિજય સકલાનીએ જણાવ્યું હતું કે અકસ્માત સમયે આ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો હતો। પોલીસ અકસ્માતના કારણની તપાસ કરી રહી છે। મધ્યપ્રદેશ સરકારે જબલપુરમાં થયેલા બર્ગી ડેમ્બર્ટ અકસ્માતની ન્યાયિક તપાસ કરવા વડી અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ સંજય દ્વિવેદીના નેતૃત્વમાં એક સભ્યના તપાસ પંચની રચના કરી છે। રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે ગઈકાલે રાત્રે આ સંદર્ભમાં સત્તાવાર જાહેરાત કરી હતી। પંચ અકસ્માતના કારણોની તપાસ કરશે અને બચાવ કામગીરી અંગે 3 મહિનામાં સરકારને પોતાનો અહેવાલ સુપરત કરશે। આ ઉપરાંત રાજ્યમાં કાર્યરત તમામ બોટ અને ક્રૂઝ જહાજો માટે નવી સલામતી માનક સંચાલન પ્રક્રિયા એસઓપી પણ તૈયાર કરશે। 30 એપ્રિલે ભારે વાવાઝોડાને કારણે બર્ગી ડેમ જળાશયમાં બોટ ડૂબી જતા 13ના મોત, જ્યારે 28 અન્ય લોકોને બચાવી લેવામાં આવ્યા હતા। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABADને ફોલો કરશો। ભારતની વૈજ્ઞાનિક સિદ્ધિઓ, નવીન સંશોધનો અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આત્મનિર્ભરતાના પ્રતીક સમા રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની આજે ઉજવણી કરવામાં આવી રહી છે। 11 મે 1998ના રોજ રાજસ્થાનના પોખરણ ખાતે કરાયેલા સફળ પરમાણુ પરીક્ષણના સન્માનમાં આ દિવસ ઉજવાય છે। તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં અને મહાન વૈજ્ઞાનિક ડોક્ટર એપીજે અબ્દુલ કલામની દેખરેખ હેઠળ ભારતે આજના દિવસે ઓપરેશન શક્તિ પાર પાડ્યું હતું। આ સફળતા સાથે ભારત પરમાણુ શક્તિ ધરાવતો વિશ્વનો 6ઠો દેશ બન્યો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે।

0: મંત્રીએ કહ્યું, વર્ષ 1998માં પોખરણમાં થયેલા સફળ પરીક્ષણો ભારતની વૈજ્ઞાનિક શ્રેષ્ઠતા અને અતૂટ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ભારતની વૈજ્ઞાનિક નવીનતા, ટેકનોલોજી, પ્રગતિ અને વિજ્ઞાન, સમાજ અને ઉદ્યોગ વચ્ચેના તાલમેલ પ્રત્યેની મજબૂત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. ડોક્ટર સિંહે જણાવ્યું હતું કે આત્મનિર્ભરતા અને વાસ્તવિક દુનિયા પર અસર કરતી વૈજ્ઞાનિક નવીનતાઓના વિઝન પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. વિશેષ તપાસ ટીમ એસઆઈટીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના અંગત સહાયક ચંદ્રનાથ રથની હત્યાના સંદર્ભમાં ઉત્તર પ્રદેશમાંથી 3 વ્યક્તિની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા 3 કુખ્યાત શૂટર છે. હત્યાના ષડયંત્રમાં સામેલ લોકોને શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના આમંત્રણ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 13 થી 15 મે દરમિયાન ચીનની સત્તાવાર મુલાકાત લેશે. લગભગ 9 વર્ષમાં કોઈપણ અમેરિકન રાષ્ટ્રપતિની આ પહેલી ચીનની મુલાકાત હશે. આ મુલાકાત અમેરિકા, ઇઝરાયેલ, ઇરાન યુદ્ધ, હોર્મુઝ સ્ટ્રેટના નાકાબંધીને કારણે વૈશ્વિક ઉર્જા સંકટ અને તાઇવાન સહિતના અનેક મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે વધતા તણાવ વચ્ચે થઈ રહી છે. અમેરિકાના મુખ્ય ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી અન્ના કેલીએ જણાવ્યું હતું કે ટ્રમ્પ બુધવારે સાંજે બેઇજિંગ પહોંચશે. કેલીના જણાવ્યા અનુસાર અમેરિકન નેતા ગુરૂવારે રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે સ્વાગત સમારોહ અને દ્વિપક્ષીય બેઠકમાં હાજરી આપશે. ત્યારબાદ મંદિરની મુલાકાત અને ભોજન સમારંભમાં હાજરી આપશે. આજે બપોરના સમયે નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. છેલ્લા અહેવાલ આવ્યા ત્યારે સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટીને 76,400ની સપાટી પર કારોબાર કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 240 પોઈન્ટ ઘટીને 23,900ની આસપાસ કારોબાર કરી રહ્યો હતો. મોટાભાગના ક્ષેત્રોમાં નબળાઈ જોવા મળી હતી, જેમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, રિયલ્ટી અને ઓટો સૌથી વધુ ઘટ્યા હતા, જ્યારે હોસ્પિટલો, હેલ્થકેર અને ફાર્મા શેરો પોઝિટિવ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે આજે નવી દિલ્હીથી ઓસ્ટ્રેલિયાના આબોહવા અને ઉર્જા મંત્રી ક્રિસ બોવેન સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી યાદવે જણાવ્યું હતું કે તેઓએ કોન્ફરન્સ ઓફ પાર્ટીઝની પ્રાથમિકતાઓ અને આ વર્ષનાંતમાં વાટાઘાટો માટેના એજન્ડા પર ચર્ચા કરી હતી. ચાલુ વૈશ્વિક અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે નાગરિકો અને વ્યવસાયોને વિદેશી હૂંડિયામણની જરૂર હોય તેવી વસ્તુઓ પર ખર્ચ ઘટાડવાની અપીલ કરી છે. આજે નવી દિલ્હીમાં સીઆઈઆઈ વાર્ષિક વ્યાપાર સમિટને સંબોધતા શ્રી વૈષ્ણવે કહ્યું કે પશ્ચિમ એશિયામાં હજુ પણ સંઘર્ષ ચાલુ છે અને યુદ્ધવિરામ હજુ દૂર છે, તેથી દેશ માટે આર્થિક મોરચે જવાબદારીપૂર્વક કાર્ય કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ અમૃત મહોત્સવને આવતા 1000 વર્ષ માટે ભારતની પ્રેરણા ગણાવ્યો. પ્રધાનમંત્રીએ રોડ શો દ્વારા મંદિરમાં પહોંચી પૂજા અર્ચના અને મંદિરના કુંભાભિષેક કરીને દિલધડક એર શો નિહાળ્યો. સાંજે વડોદરામાં સરદારધામનું ઉદઘાટન કરશે. મધ્યપ્રદેશ સરકારે જબલપુરમાં સર્જાયેલી બર્કે ડેમ બોટ અકસ્માતની ઘટનાની ન્યાયિક તપાસ માટે તપાસ પંચની રચના કરી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનની સત્તાવાર મુલાકાતે જશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: मर्यादाओं और आध्यात्मिक चेतना तक फैली हुई है. साधारण शब्दों में कहें तो बंधन का अर्थ जुड़ाव या बंधना, लेकिन यह जुड़ाव सकारात्मक भी हो सकता है और नकारात्मक भी. बंधन स्वयं में बुरा नहीं है, ये इस पर निर्भर करता है कि हम किससे और कैसे बंधे हैं. प्रेम का बंधन हृदय को विस्तार देता है, जबकि स्वार्थ का बंधन व्यक्ति को संकुचित कर देता है. एक साथी ने लिखा है, आपने बंधन का पूछा तो बंधन अगर प्यार, विश्वास और अपनेपन के हैं तो बहुत अच्छे लगते हैं. ऐसे बंधन में हर कोई बंधना चाहेगा और बांधना भी चाहेगा, लेकिन बंधन अगर जबरदस्ती थोपे गए हो, जिम डर हो, एक अनिच्छ हो, वो बंधन किसी को भी अच्छा नहीं लगता. कभी कभी सामाजिक बंधन ऐसे होते हैं, इतने कठोर, जिनको निभाना बहुत मुश्किल होता है. तो ऐसा मन करता है कि ऐसे बंधों को, अरे बाप रे, इन्होंने लिखा है ऐसे बंधों के, नहीं देखिए अहिंसा की बातें हम नहीं करेंगे. तो जहां आप मतलब महसूस नहीं कर रहे हैं, अच्छा नहीं लग रहा है, जहां आप बंधन में नेगेटिव यानी कि नकारात्मकता महसूस कर रहे हैं, वहां से कोशिश कीजिए कि जितना जल्दी हो सके आप दूरी बना सकें, क्योंकि ऐसे बंधन हमेशा तकलीफ ही देते हैं. लेकिन जैसा कि आप सभी ने कहा कि बंधन प्रेम का हो तो अच्छा लगता है. चलिए अगला गीत आपको सुनवाते हैं. चोरी चोरी फिल्म से लता मंगेशकर और साथियों की आवाजें, हसरत जयपुरी के बोल हैं, शंकर जयकिशन का संगीत. तो बिल्कुल सही पहचाना आप लोगों ने, ये शब्द पंछी.

0: પણ કરવામાં આવી. ત્યારબાદ શ્રી મોદીએ વિશેષ પ્રદર્શનીનું નિરીક્ષણ કર્યું હતું. આ પહેલા શ્રી મોદીએ ખુલ્લી જીપમાં હમીરજી ગોહિલ સર્કલ સુધી રોડ શો કરીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. તેમની સાથે જીપમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોવા મળ્યા હતા. શ્રી મોદીએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી. સોમનાથ અમૃત પર્વ સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઉજવાઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે વડોદરા પહોંચશે, જ્યાં તેઓ રાજ્યના ત્રીજા અત્યાધુનિક સરદાર ધામનું લોકાર્પણ કરશે. શ્રી મોદી સરદાર ધામ પરિયોજના સાથે સંબંધિત અનેક શૈક્ષણિક અને એકીકરણ નિર્માણ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે. દરમિયાન પ્રધાનમંત્રીને પાટીદાર રત્ન પુરસ્કારથી સન્માનિત કરાશે.
1: વડોદરા આજ શામ પ્રધાનમંત્રી દ્વારા રાજ્ય કે તીસરે સરદાર ધામ કે ઉદ્ઘાટન કા ગવાહ બનેગા. સરદાર ધામ કો વડોદરા મેં ટીમ સરદાર ધામ ને લગભગ 150 કરોડ કી લાગત સે બનાયા હૈ, જો શિક્ષા કે જરીયે સામાજિક વિકાસ કે વિચાર કો સાકાર કરતા હૈ. ઇસ પ્રોજેક્ટ મેં 1000 લડકો ઓર 1000 લડકીઓ કે લિયે હોસ્ટેલ કી સુવિધા કે સાથ સાથ એક સેન્ટ્રલ ડાઇનિંગ હોલ, લાઇબ્રેરી ઓર ઓડિટોરિયમ જૈસી સુવિધાએ શામિલ હૈ. શ્રી મોદી સરદાર ધામ કોમ્પ્લેક્સ કા દૌરા ભી કરેંગે, પ્રધાનમંત્રી સભા કો ભી સંબોધિત કરેંગે. હર્ષલ પંડ્યા, આકાશવાણી સમાચાર, અહેમદાબાદ.
0: હિમાચલ પ્રદેશના મનાલીમાં માર્ગ અકસ્માતમાં ભાવનગરના 6 લોકોના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે મનાલી બેલા રાજમાર્ગ પર કાર ખીણમાં ખાબકતા એક જ પરિવારના 5 સભ્યો અને ચાલક સહિત કુલ 6 લોકોના મોત નિપજ્યા, જ્યારે આ દુર્ઘટનામાં 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સ્થાનિક હોસ્પિટલ ખસેડાયા છે. કાર ચાલકે કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું જણાયું છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના નિવાસી સંયોજક સ્ટીફન ફ્રિઝનર અને તેમની ટીમે મહેસાણામાં દેશના સૌ પ્રથમ સૌર ઉર્જા ગામ તરીકે ઓળખાતા મોઢેરાની મુલાકાત લીધી. ટીમે ગામમાં સૌર ઉર્જા યોજનાઓ અને તેનાથી લોકોના જીવનમાં આવેલા પરિવર્તન અંગેની માહિતી મેળવી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.

0: अपना घर, इस फिल्म का गीत अब सुनिए सुमन कल्याणपुर और मोहम्मद रफी की आवाज में। प्रेम धवन ने इसे लिखा है, रवि का संगीत।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890।

0: हर मंगलवार और शुक्रवार दोपहर 3 बजे जरूर सुनिए कार्यक्रम सखी सहेली, जिसके प्रथम भाग के प्रायोजक है
1: सुबह जराओ, शाम जराओ।
2: सेवा देश की सुरीली धड़कन, कार्यक्रम सखी सहेली बस थोड़ी ही देर में।
3: કાશીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે। હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।

ને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: सखी सहेली
1: उफ आ मे महीनो અસહ્ય ગરમીનો મહિનો એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો. અરે ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઊર્જાનો મહિનો. તો આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડકનો મહિનો. આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ, ઉપરાંત રૂફટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઊર્જાનો સ્ત્રોત પણ ખરો. તો સૌર ઊર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 1923 પર સંપર્ક કરો.

ઘની રાત વિસ્તરતી રહી. મૌનની વિનાશને માણ્યા કરી, મૌનની વિનાશને માણ્યા કરી, ઝુલ્ફમાં બસ અંગુલી ફરતી રહી. હું સમયની રેતમાં ડૂબી ગયો, હું સમયની રેતમાં ડૂબી ગયો. મૃગજળે મારી તૃષા ટરતી રહી. તેજ ઊંડાણોમાં ખળભળતું રહ્યું, તેજ ઊંડાણોમાં ખળભળતું રહ્યું. કામના અને આંખમાં ઠરતી રહી, કામનાઓ આંખમાં ઠરતી રહી. આપણો સંબંધ તો અટકી ગયો ને સ્મૃતિની વેલ પાંગરતી રહી. હા, બધા લાચાર થઈ જોતા રહ્યા, હાથમાંથી જિંદગી સરતી રહી. આ રચના સાથે જ કાર્યક્રમનું પ્રથમ ગીત સંભળાવું. લતા મંગેશકર કિશોર કુમારના કંઠે ગવાયેલું ગુલઝારનું, થોડી સી બેવફાઈ ફિલ્મનું ખૈયામે સંગીતબદ્ધ કરેલું ગીત છે.

0: बहुजन हिताय बहुजन सुखाय आकाशवाणी जनसेवाना 90 वर्ष
1: ऑल इंडिया रेडियो एटले के आकाशवाणीनी जनसेवाना अविरत 90 वर्षनी उजवणी निमित्ते सांसद अने केंद्रीय जल शक्ति मंत्री श्री सी आर पाटिल नो शुभेच्छा संदेश।
2: आकाशवाणी ऑल इंडिया रेडियो एना प्रसारणना 90 वर्ष पूर्ण करवा जई रह्या छे त्यारे मारी खूब खूब शुभेच्छाओ छे, शुभकामनाओ छे। एक समय हतो के देशमां रेडियो ज एकमात्र साधन हतुं के जेमांथी विविध प्रकारना कार्यक्रमों समाचारों एमांथी प्राप्त थता हता। रेडियो ए अत्यंत महत्वनो हतो, रेडियो एक लग्जरी पण हती અને આવશ્યકતા પણ હતી, પણ ધીમે ધીમે ઇલેક્ટ્રોનિક મીડિયાને કારણે રેડિયોનું મહત્ત્વ ઘટતું જતું હતું। તેવા સમયે કે જે રેડિયો ગામડામાં પણ ત્યાં સુધી પહોંચી શકે છે, ખેડૂતો સુધી પણ પહોંચી શકે છે, દરેક સેક્ટરના લોકો સુધી પહોંચી શકે છે, એ માધ્યમને મજબૂત કરવા માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 2014થી જ્યારથી પ્રધાનમંત્રી બન્યા પછી એમણે રેડિયોનો ઉપયોગ કર્યો અને ખૂબ સારા પરિણામો એ આપણને આ રેડિયો દ્વારા જોવા મળ્યા। રેડિયોને 90 વર્ષ પૂરા થાય છે ત્યારે મને વિશ્વાસ છે કે 90 વર્ષ સુધી સતત દેશ અને દુનિયામાં રેડિયોએ જે કામ કર્યું છે ને રેડિયો સાથે જોડાયેલા સૌ કર્મચારી અધિકારીઓ કે દરેક કલાકારો સહિત દરેકે જે કામ કર્યું છે એના કારણે દેશને પ્રગતિમાં ખૂબ મોટો ફાયદો પણ થયો છે। તો આપ સૌ પણ આ કાર્યક્રમને ફોલોઅપ કરો એ મારી વિનંતી છે અને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે। ધન્યવાદ।
0: બહુજન હિતાય બહુજન સુખાય આકાશવાણી। જનસેવાના 90 વર્ષ।

શ્રોતા મિત્રો, ખ્વાબ, સપના, ડ્રીમ એ ખુલ્લી આંખે પણ જોવાય અને બંધ આંખે પણ. એવું બને કે ખુલ્લી આંખે જોયેલા સ્વપ્ન આપણને આપણા લક્ષ્ય સુધી પહોંચાડવામાં મદદ કરે. આજે આપણે આવા જ શબ્દ સાથેના ગીતો સાંભળીશું. હિમાલય કી ગોદ મેં ફિલ્મનું મુકેશના સ્વરમાં કમર જલાલાબાદીનું આ ગીત, કલ્યાણજી આણંદજીનું સંગીત.

0: શ્રોતા મિત્રો, ગુજરાવવા જમાના કાર્યક્રમમાં એક નાનકડો વિરામ લઈએ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
2: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
1: उनाळामां ज्यारे 40 नी उपर जाय पारो તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે

0: પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે, જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: રાત 9:30 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: ઉફ, આ મે મહિનો, અસહ્ય ગરમીનો મહિનો, એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો. અરે, ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુક્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઊર્જાનો મહિનો. તો આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડક નો મહિનો. આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ. ઉપરાંત રૂપટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઉર્જાનો સ્ત્રોત પણ ખરો. તો સૌર ઉર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
3: અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ મદદ હમારી મંઝિલ આપકી સાંભળો આવતીકાલે સવારે 8:45.
4: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી.
5: નાનકડા વિરામ પછી ગુજરાવા જમાના કાર્યક્રમમાં આપ સૌનું ફરી સ્વાગત છે. આપણે આજે ખ્વાબ શબ્દ સાથેના, સ્વપ્ન, ડ્રીમ એવા શબ્દ સાથેના ગીતો માણી રહ્યા છે. અંધારું, અંધારું એટલે આપણા મનમાં કાળો રંગ આવે, પણ એના બદલે આપણે એવું વિચારીએ કે અંધારું એટલે ચંદ્રની હાજરી, રાતની ઊંઘ અને ઊંઘમાં સ્વપ્ન, ખ્વાબ. તો કેવું સરસ વાતાવરણ બની જાય અને કેવા સરસ વિચારો આવવા માંડે, કેવા સરસ સ્વપ્નાઓની યાદ પણ આવવા માંડે. કોઈક વાર એવું બને કે વિચિત્ર સ્વપ્નાઓની યાદ પણ આવે. તીન દેવીયા ફિલ્મનું કિશોર કુમારના સ્વરમાં, ગીતકાર મઝરૂ સુલતાનપુરી, સંગીતકાર SD બર્મનના સંગીત નિર્દેશન હેઠળ આપણે કિશોર કુમારના સ્વરમાં ગીત માણીશું.

મિત્રો, ઝરોખા બાદ હવે પ્રસ્તુત છે ગુજરાવવા જમાના કાર્યક્રમનો શેષ ભાગ. ખ્વાબ જોયા પછી એવું બને કે નીંદ ના આવે, કારણ કે કોઈ કોઈ ખ્વાબ એવા થઈ ગયા હોય કે આપણે અડધા જ જોયા હોય અને બે ચાર એવી આપણી હકીકતો બની હોય આપણી જિંદગીમાં અને એ હકીકતો સાથેના ચાર ભેગા થઈને કંઈક ઉટપટાંગ આપણે ખ્વાબ જોયું.

કેટલીક વાર આપણે એવા ખ્વાબ જોતા હોઈએ કે જેનાથી આપણા મનમાં પ્રેમના સિલસિલા રચાતા જાય, અને એ પ્રેમની આંધીથી આપણે સૌ પ્રથમ તો લથબથ થઈ જઈએ પ્રેમથી, અને કદાચ આખાએ આખા નીતરીએ પણ. સિલસિલા ફિલ્મનું લતા મંગેશકર કિશોર કુમારના સ્વરમાં આ ગીત, શિવહરીનું સંગીત અને જાવેદ અખ્તરના શબ્દો.

0: ગુજરાવવા જમાના કાર્યક્રમમાં એક કમર્શિયલ બ્રેક લઈએ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
2: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेकू वज्रदंती, भारत का गम एक्सपर्ट.

0: રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજ ના જથ્થા ની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: રાત 9:30 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: હેલો, આકાશવાણી સુરત એફએમ સ્પીકિંગ.
3: હા, સુરત એફએમ.
2: કોણ બોલો?
3: હા મેડમ, હું એક વેપારી બોલું છું.
2: ઓકે, કેવો ચાલે છે આપનો વેપાર?
3: ચાલે રાકે બેન, બહુ મજા નથી આવતી.
2: ચલવો નહીં, ધમધમાટ દોડાવો આપના વેપારને. અમારા અસંખ્ય શ્રોતાઓ સુધી પહોંચાડો આપની વાત. જાહેરાત આપો આકાશવાણી વિવિધ ભારતી સુરત એફએમ પર.
4: સુરત એફએમ.
2: અમારો ફોન નંબર છે 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર. આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
5: Fantastic fun
6: for family.
4: 101.1 MHz.
7: રાતના ખ્વાબમાં આપણે કોઈની હાજરી સ્વીકારીએ અને પછી એની પાસેથી જ વાંચવા લીધેલી આપણે આપણા અક્ષરોથી ભરેલી કિતાબથી જ એના મનની કિતાબને પણ વાંચવાનું શરૂ કરીએ અને પછી ખુલ્લી આંખે જ એ વ્યક્તિનો પ્યાર સ્વીકારીએ. ડ્રીમ ગર્લ ફિલ્મનું આનંદ બક્ષી રચિત ગીત, લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત અને કિશોર કુમારના સ્વરમાં આ ગીત માણીએ.

આ સાથે ગુજરાવો જમાના કાર્યક્રમ પૂરો કરીએ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણી વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. સાંજના 7 વાગ્યા છે. સમય થઈ રહ્યો છે કાર્યક્રમ જયમાલા માણવાનો.

0: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5 થી 7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ મદદ હમારી મંઝિલ આપકી સાંભળો આવતીકાલે સવારે 8:45.
2: જયમાલા.

0: વારસાની મહત્વની ભૂમિકા છે. પ્રભાસ પાટણમાં સોમનાથ અમૃત પર્વ નિમિત્તે આજે જાહેરસભા સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે સાંસ્કૃતિક સ્થળો વર્ષોથી ભારતની ઓળખ રહ્યા છે. તેમણે ઉમેર્યું કે 75 વર્ષ પહેલા વર્ષ 1951માં આજના દિવસે સોમનાથ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા એ સાધારણ અવસર ન હતો, પરંતુ તે ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદ્ઘોષ હતો. પ્રધાનમંત્રીએ આ પર્વને આવનારા 1000 વર્ષ માટે દેશની પ્રેરણાનો મહોત્સવ ગણાવતા કહ્યું કે સોમનાથ મંદિર આપણને યાદ અપાવે છે કે કોઈ દેશ ત્યારે જ અસ્તિત્વમાં રહી શકે જ્યારે તેનો વારસો જળવાઈ રહે. તેમણે કહ્યું કે સોમનાથ મંદિરના પુનઃનિર્માણની હજારો વર્ષોની આ આધ્યાત્મિક ચેતના માનવ માત્રને કલ્યાણની શીખ વિશ્વને આપી રહી છે.
1: યે સૃષ્ટિ જિનસે સૃજિત હોતી હૈ જિનમે લય હો જાતી હૈ યતો જાયતે પાલ્યતે યેન વિશ્વમ તમિશમ ભજે લીયતે યત્ર વિશ્વમ. આજ હમ ઉનકે ધામ કે પુનર્નિર્માણ કા ઉત્સવ મના રહે હૈ જો હલાહલ કો પીકર નીલકંઠ હો ગયે. આજ ઉની કી શરણ મે હા સોમનાથ અમૃત મહોત્સવ હો રહા હૈ. યે સબ ભગવાન સદાશિવ કી હી લીલા હૈ.
0: શ્રી મોદીએ વધુમાં કહ્યું કે તીર્થસ્થળોનો વિકાસ ભારતની આર્થિક પ્રગતિ સાથે જોડાયેલો છે. તેમણે સોમનાથ સહિતના સાંસ્કૃતિક વારસાની જાળવણી અને હજારો વર્ષોની પરંપરાને આગળ ધપાવવાની જવાબદારી નવી પેઢીને સોંપવા પર ભાર મૂક્યો. શ્રી મોદીએ સોમનાથ મંદિરની સેવામાં પોતાનું સર્વસ્વ અર્પણ કરનારા હમીરજી ગોહિલ, પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોલકર જેવી મહાન વિભૂતિઓનું પણ સ્મરણ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સોમનાથ અખંડ અને શાશ્વત છે અને દેશની સભ્યતા હિંમત અને અખંડ ભક્તિનું પ્રદર્શન કરે છે. શ્રી મોદીએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સોમનાથ અમૃત પર્વની ઉજવણીમાં સહભાગી થતા કહ્યું. તેમણે સોમનાથ મંદિરમાં ભગવાન સોમનાથની મહાપૂજા, કુંભાભિષેક અને ધ્વજારોહણ કરી લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી. વૈભવશાળી યશોગાથા સાથે સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમે આકાશમાં રજૂ કરેલા દિલધડક કરતબોએ સૌને મંત્રમુગ્ધ કર્યા. ઉપરાંત મંદિર શિખર પર પુષ્પવર્ષા કરવામાં આવી. આ પ્રસંગે સોમનાથ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર 11 તીર્થસ્થળમાંથી લેવાયેલા પવિત્ર જળનો મંદિરને અભિષેક કરાયો. શંખ અને ડમરૂના નાદ તથા અમૃત કળશ સાથે પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કરાયું. દરમિયાન શ્રી મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ પહેલા પ્રધાનમંત્રીએ 1 કિલોમીટરનો રોડ શો કરીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ શ્રી મોદીની સાથે સહભાગી થયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમાજ અને સરકારને સાથે મળીને કામ કરવાની જરૂરિયાત પર ભાર આપ્યો. ગુજરાતના વડોદરામાં 150 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા સરદારધામ પરિસરનું લોકાર્પણ કર્યા બાદ સભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે આજે શિક્ષણ ક્ષેત્રમાં પાયાની હકીકતોના આધારે કામ થઈ રહ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તેનું મોટું ઉદાહરણ છે. શ્રી મોદીએ કહ્યું કે નાના શહેરો સાથે જોડાયેલા મોટા મોટા સ્ટાર્ટઅપ્સ આજે આગળ આવી રહ્યા છે અને તેમાં મહિલાઓની ભાગીદારી સતત વધી રહી છે. પહેલા જે ક્ષેત્રને જોખમી ગણવામાં આવતા હતા તે હવે યુવાનોની પહેલથી પસંદ બની ગયા છે. સમારોહમાં પાટીદાર સમાજના અગ્રણીઓએ શ્રી મોદીને વિવિધ ભેટ આપી તેમનું સન્માન કર્યું. આ પહેલા શ્રી મોદીએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. તેમણે સ્વાગત ક્ષેત્ર, ભોજન ક્ષેત્ર અને ઈ પુસ્તકાલયનું નિરીક્ષણ કર્યું. ઉલ્લેખનીય છે કે સરદાર ધામમાં 2000 વિદ્યાર્થીઓ માટે છાત્રાલયની સુવિધાની સાથે કેન્દ્રીય ભોજનાલય, પુસ્તકાલય અને સભાખંડ જેવી સુવિધાઓ હશે. સરકારે જણાવ્યું છે કે કોઈપણ પેટ્રોલિયમ ઉત્પાદનની અછત નથી અને દેશમાં 60 દિવસનો ક્રૂડ ઓઇલ, 60 દિવસનો કુદરતી ગેસ અને 45 દિવસનો એલપીજી ભંડાર છે. આ માહિતી નવી દિલ્હીમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં પશ્ચિમ એશિયા પરના મંત્રીઓના અનૌપચારિક જૂથની 5મી બેઠક દરમિયાન આપવામાં આવી. બેઠકમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની ઓછામાં ઓછી અસર થાય તે સુનિશ્ચિત કરવા માટે દેશની તૈયારીઓને વધુ મજબૂત બનાવવા પર ચર્ચા કરવામાં આવી. શ્રી સિંહે દેશના ઉર્જા મિશ્રણમાં પરિવર્તન લાવવાની પ્રક્રિયાને ઝડપી બનાવવાની, નવીનીકરણીય આધારિત વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતોને ઝડપથી વિસ્તૃત કરવાની અને વધુ વિશ્વસનીય અને વૈવિધ્યસભર ઉર્જા સ્ત્રોતોને ઓળખવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો. સરકારે જણાવ્યું છે કે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને ઘરેલું એલપીજી પુરવઠો અવિરત છે. આજે નવી દિલ્હીમાં પશ્ચિમ એશિયામાં વર્તમાન વિકાસ અંગે આંતરમંત્રીસ્તરીય બ્રીફિંગને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું કે છેલ્લા 3 દિવસમાં 1,26,00,000 બુકિંગ થયા છે, જેમાંથી 14,00,000 ઘરેલું એલપીજી સિલિન્ડર પહોંચાડવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે સરકાર ગ્રાહકોને ઇંધણ પુરવઠો સુનિશ્ચિત કરી રહી છે.
2: भारत सरकार ने कई इफेक्टिव स्टेप्स लिए हैं और ये सुनिश्चित करने की कोशिश की है कि आम उपभोक्ता को कम से कम असुविधा के साथ फ्यूल सप्लाई की आपूर्ति सुनिश्चित की जा सके। हमारी क्रूड इन्वेंटरी मेंटेन है, हमारी रिफाइनरीज ऑप्टिमम लेवल पर ऑपरेट कर रही हैं, किसी रिटेल आउटलेट पर कोई ड्राई आउट नहीं है, एलपीजी डिस्ट्रीब्यूटरशिप पर भी कोई ड्राई आउट रिपोर्टेड नहीं है, पेट्रोल और डीजल के पर्याप्त स्टॉक्स अवेलेबल है।
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો। કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે ઔદ્યોગિક નેતાઓને વાઘ, સિંહ, ચિત્તા સહિતની 7 વૈશ્વિક મોટી બિલાડીના સંરક્ષણ પ્રયાસોને સક્રિયપણે સમર્થન આપવા વિનંતી કરી। નવી દિલ્હીમાં સીઆઈઆઈ વાર્ષિક વ્યાપાર શિખર સંમેલનને સંબોધતા શ્રી યાદવે જણાવ્યું કે રહેઠાણ પુનઃસ્થાપન, ટેકનોલોજી આધારિત દેખરેખ અને મોટી બિલાડીઓના સમુદાય આધારિત સંરક્ષણ માટે કોર્પોરેટ ભંડોળ આવશ્યક છે। ભારતની આબોહવા સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા શ્રી યાદવે જણાવ્યું કે દેશ હવે નવીનીકરણીય ઉર્જા સ્થાપિત ક્ષમતામાં વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમે છે, જ્યારે સંચિત સૌર ક્ષમતામાં આ વર્ષે માર્ચ સુધીમાં 150 ગીગાવોટ સુધી પહોંચી ગઈ છે। કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 7 શક્તિશાળી અપીલો પર ધ્યાન આપવા વિનંતી કરી છે। રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલતા શ્રી સિંહે નોંધ્યું કે 1998માં આ દિવસે પોખરણમાં 3 પરમાણુ પરીક્ષણો કરવામાં આવ્યા હતા। ડોક્ટર સિંહે નોંધ્યું કે છેલ્લા દાયકામાં ભારતનું સંરક્ષણ ઉત્પાદન 174 ગણું વધીને 1,54,000 કરોડ થયું છે।
3: वर्ष 2014 में हमारे पास 350 से 400 स्टार्टअप थे, आज हमारे पास 2,00,000 से अधिक स्टार्टअप हैं। ग्लोबल स्टार्टअप इकोसिस्टम में हम दुनिया में तीसरे स्थान पर हैं। सिर्फ एक दशक में हमारा रक्षा उत्पादन 174 गुना बढ़कर 1,54,000 करोड़ रुपए हो गया है और हमारा रक्षा निर्यात भी एक दशक में 34 गुना बढ़कर 23,622 करोड़ रुपए तक पहुँच गया है।
0: આઈપીએલ ક્રિકેટમાં હાલ ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે મેચ ચાલી રહી છે। અક્ષર પટેલની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે। હાલમાં મળતા છેલ્લા અહેવાલ અનુસાર પંજાબ કિંગ્સે 4 ઓવરમાં 0 વિકેટે 59 રન બનાવ્યા છે। પોઈન્ટ ટેબલમાં હાલ દિલ્હીની ટીમ 8 ક્રમે અને પંજાબની ટીમ 4 ક્રમે છે। અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનમાં તાજેતરમાં શાંતિ પ્રસ્તાવને સંપૂર્ણપણે અસ્વીકાર કર્યા બાદ લાંબા સમય સુધી પુરવઠા અવરોધોના ભય વચ્ચે આજે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો હતો। છેલ્લે અહેવાલો આવ્યા ત્યારે બ્રેન્ડ ક્રૂડ લગભગ 2.6% વધીને 103 અમેરિકી ડોલર અને 89 સેન્ટ પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું હતું। સોમનાથ અમૃત પર્વમાં સહભાગી થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સોમનાથ મંદિર આપણને યાદ અપાવે છે કે વારસો જળવાઈ રહે ત્યારે જ કોઈ દેશ અસ્તિત્વમાં રહી શકે છે। પ્રધાનમંત્રીએ ગુજરાતના વડોદરામાં રાજ્યના 3જા સરદારધામનું લોકાર્પણ કર્યું। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વધુ વિશ્વસનીય અને વૈવિધ્યસભર ઉર્જા સ્ત્રોતોને ઓળખવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો। વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં 2.6% ઉછાળો અને આઈપીએલ ક્રિકેટમાં આજે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો। આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા। હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।
4: મંદાકિની જોશી કી બાતચીત, રેકોર્ડિંગ ઇન્જિનિયર અનુશ્રી ગુપ્તા, કાર્યક્રમ કે પ્રસ્તુતકર્તા રાઘવેન્દ્ર સિંહ નેગી।
5: સ્મૃતિઓ કે સ્વર।

0: कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
1: તમારી વાતો તમારા અવાજમાં
2: નંબર ડાયલ કરો એટલી જ વારમાં
1: હો બહાર કે ઘરમાં
2: રહેશે સુરત એફએમ તમારા દિલમાં
1: કોલ કરો
2: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9-1 વાગ્યા દરમિયાન
1: 02612236209
2: 0261-2236-209 પર
3: હેલો સુરત એફએમ સ્પીકિંગ
4: 101.1 મેગાહર્ટ્ઝ સુરત એફએમ
5: चित्रलोक कार्यक्रम में आप सभी का स्वागत है। कार्यक्रम की शुरुआत कर रहे हैं वीरे दी वेडिंग फिल्म के गीत से, जिसे गाया है विशाल मिश्रा, अदिति सिंह शर्मा, ध्वनि भानुशाली और निकिता आहूजा ने। संगीत विशाल मिश्रा का, बोल अन्विता दत्ता के।

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયચા વાંચે છે. મુખ્ય સમાચાર. સોમનાથ અમૃત પર્વમાં સહભાગી થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 1951ના સોમનાથ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ભારતની સ્વતંત્રતા ચેતનાનો ઉદ્ઘોષ ગણાવ્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે સોમનાથ અમૃત પર્વ આવનારા 1000 વર્ષ માટે દેશની પ્રેરણાનો મહોત્સવ. સોમનાથ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર મંદિરને 11 તીર્થસ્થળથી લવાયેલા પવિત્ર જળથી અભિષેક કરાયો. પ્રધાનમંત્રીએ વડોદરામાં રાજ્યના 3જા સરદારધામ પરિસરનું લોકાર્પણ કર્યું. રાજ્યના કેટલાક જિલ્લામાં આગામી 15 તારીખ સુધી હીટવેવની સંભાવના. અને ગાંધીનગરમાં આજથી એશિયન સિનિયર વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપનો પ્રારંભ. પહેલા દિવસે ભારતીય ખેલાડીએ કાંસ્ય ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે ભારત આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે, તેમાં સાંસ્કૃતિક વારસાની મહત્વની ભૂમિકા છે. પ્રભાસ પાટણમાં સોમનાથ અમૃત પર્વ નિમિત્તે આજે જાહેરસભા સંબોધતા શ્રી મોદીએ કહ્યું, સાંસ્કૃતિક સ્થળો વર્ષોથી ભારતની ઓળખ રહ્યા છે,

0: તેમણે ઉમેર્યું, 75 વર્ષ પહેલા વર્ષ 1951માં આજના દિવસે સોમનાથ મંદિરની પુનઃપ્રાણ પ્રતિષ્ઠા એ સાધારણ અવસર નહોતો, પરંતુ તે ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદ્ઘોષ હતો.
1: યહાં દેખ રહા હું વિનાશ મેં સૃજન કે સંકલ્પ કો જિસે સોમનાથ ને ચરિતાર્થ કિયા હૈ. મેં યહાં દેખ રહા હું અસત્ય પર સત્ય કી વિજય કો જિસે પ્રભાષ પાટન ને બાર બાર જિયા હૈ. મેં યહાં દેખ રહા હું હજારો વર્ષો કી આધ્યાત્મિક ચેતના કો જિસને માનવ માત્ર કે કલ્યાણ કી સીખ સમૂચે વિશ્વ કો દી હૈ. મેં યહાં દેખ રહા હું ભારત કે ઉસ અવિનાશી સ્વરૂપ કો જિસે સદીઓ કે કુત્સિત પ્રયાસ ભી ન મિટા સકે ન હરા સકે.
0: પ્રધાનમંત્રીએ આ પર્વને આવનારા 1000 વર્ષ માટે દેશની પ્રેરણાનો મહોત્સવ ગણાવતા કહ્યું, સોમનાથ મંદિર આપણને યાદ અપાવે છે કે કોઈ દેશ ત્યારે જ અસ્તિત્વમાં રહી શકે જ્યારે તેનો વારસો જળવાઈ રહે. તેમણે કહ્યું, સોમનાથ મંદિરના પુનઃનિર્માણની હજારો વર્ષોની આ આધ્યાત્મિક ચેતના માનવ માત્રને કલ્યાણની શીખ વિશ્વને આપી રહી છે. શ્રી મોદીએ વધુમાં કહ્યું કે તીર્થસ્થળોનો વિકાસ ભારતની આર્થિક પ્રગતિ સાથે જોડાયેલો છે. તેમણે સોમનાથ સહિતના સાંસ્કૃતિક વારસાની જાળવણી અને હજારો વર્ષની પરંપરાને આગળ ધપાવવાની જવાબદારી નવી પેઢીને સોંપવા પર પણ ભાર આપ્યો હતો. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સોમનાથ અમૃત પર્વની ઉજવણી થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આજે આ પર્વમાં સહભાગી થયા. દરમિયાન સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમે સોમનાથના નભમાં રજૂ કરેલા દિલધડક કરતબે સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ઉપરાંત વાયુસેનાના 2 ચેતક હેલિકોપ્ટર્સ દ્વારા મંદિર શિખર પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
2: સોમનાથ અમૃત પર્વની ઉજવણીમાં સહભાગી થવા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. સાથે જ સોમનાથ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર 11 તીર્થસ્થળમાંથી લેવાયેલા પવિત્ર જળનો મંદિરને અભિષેક કરાયો હતો. આ પહેલા શંખ અને ડમરૂના નાદ તથા અમૃત કળશ સાથે પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત અભિવાદન કરાયું હતું. દરમિયાન શ્રી મોદીએ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પહેલા પ્રધાનમંત્રીએ હમીરજી ગોહિલ સર્કલ સુધી ખુલ્લી જીપમાં 1 કિલોમીટરનો રોડ શો કરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ શ્રી મોદીની સાથે આ રોડ શોમાં જોડાયા હતા. રીટા દવે, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના બીજા દિવસના પ્રવાસ દરમિયાન વડોદરામાં અંદાજે 150 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા રાજ્યના 3જા સરદારધામ પરિસરનું લોકાર્પણ કર્યું. આ સમારોહમાં પાટીદાર સમાજના અગ્રણીઓએ શ્રી મોદીને વિવિધ ભેટ આપી તેમનું સન્માન કર્યું. શ્રી મોદી હવે થોડીક ક્ષણમાં જાહેરસભાને પણ સંબોધશે. આ પહેલા શ્રી મોદીએ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમણે સ્વાગત ક્ષેત્ર, ભોજન ક્ષેત્ર અને ઈ પુસ્તકાલયનું નિરીક્ષણ પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે સરદારધામમાં 2000 વિદ્યાર્થીઓ માટે છાત્રાલયની સુવિધાની સાથે કેન્દ્રીય ભોજનાલય, પુસ્તકાલય અને સભાખંડ જેવી સુવિધાઓ હશે. ત્યારબાદ શ્રી મોદી વડોદરામાં રોડ શો કરશે. દરમિયાન આસામના પરંપરાગત નૃત્ય બિહુથી શ્રી મોદીનું સ્વાગત કરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneir.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR_ABADને ફોલો કરશો. હવામાન વિભાગે આવતીકાલથી 15 તારીખ સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં હીટવેવ એટલે કે ઉષ્ણ લહેર રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. સત્તાવાર યાદી મુજબ આ સમયગાળા દરમિયાન ગરમીમાં પણ રાહત મળવાની શક્યતા નહીવત છે. ત્યારબાદ તાપમાન 2-3 ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે. દરમિયાન ગત 24 કલાકમાં સૌથી વધુ 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુરેન્દ્રનગર અને કંડલા વિમાન મથક પર નોંધાયું. જ્યારે અમરેલી, રાજકોટ, કેશોદ અને વડોદરામાં 44 ડિગ્રી તો અમદાવાદ, ડીસા, ગાંધીનગર અને ભુજમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહેના અહેવાલ છે. બનાસકાંઠામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા 1444 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો કબજે કરાયો. ડીસામાં ઘીનું ઉત્પાદન અને વેચાણ કરતી 3 પેઢીમાં તપાસ કરાતા શંકાસ્પદ ઘીના 4 નમૂના લેવાયા હતા. તંત્ર દ્વારા 8,27,000 490 રૂપિયાનો 1444 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો કબજે કરાયો હતો. આ ત્રણેય પેઢી પરવાનગી વગર વેપાર કરતી હોવાનું પણ તપાસમાં જણાયું છે. આ અંગે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. દેશભરમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ માટે બાંહેધરી એટલે કે જીરામજી અધિનિયમ 2025 આગામી 1 જુલાઈથી અમલમાં આવશે. કેન્દ્ર સરકારે તેના અમલીકરણ માટે જાહેરનામું બહાર પાડ્યું છે.
3: દરેક નાણાકીય વર્ષમાં 125 દિવસની રોજગાર બાંહેધરીનો વિકસિત ભારત જી રામજી અધિનિયમ ગ્રામીણ ભારતને સશક્ત બનાવશે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે જણાવ્યું, દેશભરમાં નવા માળખાના અમલીકરણ માટે વર્તમાન નાણાકીય વર્ષમાં 95,692 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. મહિલા શ્રમિકોની ભાગીદારીને પ્રોત્સાહન આપવા આ અધિનિયમમાં કાર્યસ્થળો પર બાળકોની સારસંભાળ માટે મહત્વની જોગવાઈ છે. 5 વર્ષથી ઓછી વયના 5 કે તેથી વધુ બાળકોની ઉપસ્થિતિમાં તેમની સારસંભાળ માટે એક મહિલા શ્રમિકને નિયુક્ત કરાશે. તેનો ઉદ્દેશ કાર્યને અવિરત યથાવત રાખવામાં મહિલાઓને સક્ષમ બનાવવાનો છે. હેમાંગીની સોનારા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: હિમાચલ પ્રદેશના મનાલીમાં એક માર્ગ અકસ્માતમાં ભાવનગરના 6 લોકોના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે મનાલી બેલા રાજમાર્ગ પર કાર ખીણમાં ખાબકતા એક જ પરિવારના 5 સભ્ય અને ચાલક સહિત કુલ 6 લોકોના મોત નીપજ્યા, જ્યારે આ દુર્ઘટનામાં 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સ્થાનિક હોસ્પિટલ ખસેડાયા છે. કાર ચાલકે કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું જણાયું છે. ગાંધીનગરમાં આજથી એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપનો પ્રારંભ થયો. પહેલા દિવસે ભારતીય ખેલાડી કોમલ કહારે કાંસ્ય ચંદ્રક જીતીને ભારતને પહેલો ચંદ્રક અપાવ્યો છે. 48 કિલો વજન વર્ગમાં મહિલા ખેલાડીએ આ સિદ્ધિ મેળવીને વેઇટલિફ્ટિંગ ક્ષેત્રમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે. ઉલ્લેખનીય છે કે મહાત્મા મંદિર ખાતે આગામી 17 તારીખ સુધી યોજાનારી આ સ્પર્ધામાં ભારતના 16 ખેલાડી સહિત 31 એશિયન દેશના 200 ખેલાડી અને તેમના 200 જેટલા મદદનીશ કર્મચારીઓ ભાગ લેશે. આ સ્પર્ધામાં 50 વિશિષ્ટ મહેમાન પણ ઉપસ્થિત રહેશે. સુરેન્દ્રનગરમાં વહીવટીતંત્ર દ્વારા કાયદેસર રીતે સગીરાના લગ્ન અટકાવાયા. લીંબડી તાલુકાના દેવપુરા ગામની સગીરાના લગ્ન ધોળકા તાલુકાના સરગવાડા ગામના યુવક સાથે થતા હોવાની માહિતી મળતા તંત્ર દ્વારા સ્થળ પર પહોંચી લગ્ન અટકાવાયા છે. અભિયમ 181 હેલ્પલાઇન, ચાઇલ્ડ હેલ્પલાઇન અને પાણશીણા પોલીસના સંયુક્ત સહકારથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સોમનાથ અમૃત પર્વમાં સહભાગી થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 1951ના સોમનાથ મંદિરના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદ્ઘોષ ગણાવ્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે સોમનાથ અમૃત પર્વ આવનારા 1000 વર્ષ માટે દેશની પ્રેરણાનો મહોત્સવ. સોમનાથ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર મંદિરને 11 તીર્થસ્થળથી લવાયેલા પવિત્ર જળથી અભિષેક કરાયો. પ્રધાનમંત્રીએ વડોદરામાં રાજ્યના 3જા સરદાર ધામ પરિસરનું લોકાર્પણ કર્યું. રાજ્યના કેટલાક જિલ્લામાં આગામી 15 તારીખ સુધી હીટવેવની સંભાવના. ગાંધીનગરમાં આજથી એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપનો પ્રારંભ. પહેલા દિવસે ભારતીય ખેલાડીએ કાંસ્ય ચંદ્રક જીત્યો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
4: અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત સાંજના પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ આપ સાંભળી રહ્યા હતા. પ્રસ્તુત છે આપકે લીએ કાર્યક્રમ.

આપ સુન રહે થે કાર્યક્રમ રંગ તરંગ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણી વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. રાત્રિના 11:10 થઈ છે. આજની પ્રસારણ સભા સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર આવતીકાલે સવારે 5:55 ત્યાં સુધી સીમાને અનુમતિ આપો. શુભરાત્રી. જય હિન્દ.